નમસ્કાર, સુપ્રભાતમ, ગુડ મોર્નિંગ. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. આજે તારીખ 17 જૂન 2026 ને બુધવાર, વિક્રમ સંવત 2082, જેઠ સુદ ત્રીજ. અમારી વર્લ્ડ ક્લોક સમય બતાવે છે 5:58:56. આજની અમારી પ્રાતઃકાલીન પ્રસારણ સભામાં હું ખ્યાતિ પટેલ આપ સૌનું અંતરના ઉમળકાથી સ્વાગત કરું છું. અને આજની સંગીતમય સફરની શરૂઆત કરીએ સુવિચારથી. સફળતા કરતાં સંતોષ ઉત્તમ છે, કારણ કે સફળતા એ બીજા નક્કી કરે છે, જ્યારે સંતોષ એ આપણો આત્મા નક્કી કરે છે.

આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. ને હવે થોડી જ વારમાં એટલે કે બરાબર 6 વાગે રિલે કરીશું હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ આપ સાંભળશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

0: વિકો વજ્રદંતી ભારત કા ગમે
1: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો ત્યાં માછીમારી કરવી ગુનો છે ખબર છે ને
2: હા બાપુ મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હમ હે રહી પ્યાર કે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફાન્સના એવિયનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. પીએમ મોદી આજે એવિયનમાં સમાવિષ્ટ વિકાસ અને એઆઈ પરના G7 સત્રોમાં ભાગ લેશે. G7 દેશો ભારત સહિત અનેક દેશો સાથે મળીને વૈશ્વિક આરોગ્ય અને વિકાસ સહયોગને મજબૂત બનાવશે. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાઉ ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો. અમેરિકાએ ઈરાનની બંદરો પર નૌકાદળની નાકાબંધીને હળવી કરવાનું શરૂ કર્યું. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી વનડે રમાશે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. સમાચાર વિગતવાર. G7 સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. શ્રી મોદી અને શ્રી ટ્રમ્પ વચ્ચે છેલ્લી મુલાકાત ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકામાં થઈ હતી. આજની બેઠકમાં બંને પક્ષો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ મજબૂત થવાની અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થવાની અપેક્ષા છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે G7ના બીજા સત્રમાં સમાવિષ્ટ વિકાસ અને એઆઈ અંગેના સત્રોમાં ભાગ લેશે, જેની વિષયવસ્તુ છે બધાના લાભ માટે સંતુલિત સમાવિષ્ટ અને ટકાઉ આર્થિક વિકાસને ફરીથી શરૂ કરવો. તેઓ નાણાંકીય ભંડોળના સલામત, ઝડપી અને અસરકારક અમલીકરણ પર કાર્યકારી લંચમાં પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ વોન ડેર લેયર સાથે ત્રિપક્ષીય બેઠક કરશે. તેઓ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ચ સાથે પણ મુલાકાત કરશે. ગઈકાલે શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. પ્રધાનમંત્રીએ કેનેડા, જાપાન અને બ્રિટનના પ્રધાનમંત્રી તથા યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાન સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે કેન્યા, દક્ષિણ કોરિયા અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી. શ્રી મોદીએ આ દેશો સાથે સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આકાશવાણી સમાચાર, મિત્તલ પટેલ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશોને વિશ્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓને સંઘર્ષના જોખમોથી બચાવવા અપીલ કરી છે. ફાન્સના એવિયનમાં G7 સમિટમાં આઉટરીચ સત્રમાં બોલતા શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા બધા દેશોને જોડતા ખલાસીઓની સલામતી સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે. સત્ર દરમિયાન પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં વિશ્વાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતે હંમેશા માનવતાને પ્રાથમિકતા આપી છે, જે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ, આપત્તિ સ્થિતિસ્થાપક માળખા માટે ગઠબંધન, વૈશ્વિક બાયોફ્યુલ જોડાણ, મિશન લાઇફ અને માતાના નામે એક વૃક્ષ જેવી ભારતની આગેવાની હેઠળની પહેલોમાં પ્રતિબિંબિત થાય છે. G7 દેશો ભારત સહિત અનેક દેશો સાથે મળીને વૈશ્વિક આરોગ્ય અને વિકાસ સહયોગને મજબૂત બનાવશે. G7 નેતાઓએ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ફરી ફાટી નીકળવા સામે લડવા માટે સંયુક્ત કાર્યવાહી કરવાની હાકલ કરી છે. ભારત, ઇજિપ્ત, કેન્યા અને દક્ષિણ કોરિયાએ આ પહેલને ટેકો આપ્યો છે, જેમાં ચેપગ્રસ્ત લોકોને શોધવા, સરહદ દેખરેખ અને સમુદાય જોડાણનો સમાવેશ થાય છે. બધા સભ્યોએ ઇબોલા માટે રસીઓ, પરીક્ષણો અને સારવારના વિકાસમાં સહયોગનું પણ વચન આપ્યું છે. G7 કેન્સરનો ઇલાજ શોધવા માટેની તેની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. G7 દેશોએ નબળા દેશોને મદદ કરવા અને મજબૂત આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિકાસ અને રોકાણ ધિરાણમાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે અગ્રણી વેપારીઓ, સીઈઓ, રોકાણકારોને ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. ફ્રાન્સના નાઇસમાં ભારત ઇનોવેટ્સ 2026ના સમાપન સમારોહને સંબોધતા શ્રી ગોયલે ભારત ફ્રાન્સ નવીનતા ભાગીદારીની અપાર સંભાવનાને પ્રતિબિંબિત કરતા છેલ્લા 3 દિવસમાં પ્રાપ્ત થયેલા પરિણામોમાં આશાવાદ અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મેક્રોન વચ્ચે થયેલી વાતચીત પણ વધુ પ્રોત્સાહન પૂરું પાડશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાઉ ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો છે. આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ કરાર ગઈકાલે નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં થયો હતો. ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે તમામ 6 રાજ્યો વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા પછી કિશાઉ પ્રોજેક્ટ માટે કેબિનેટની મંજૂરી માંગવામાં આવશે. કરાર અનુસાર કેન્દ્ર સરકાર પ્રોજેક્ટનું 90% ભંડોળ પૂરું પાડશે, બાકીના 10% 6 રાજ્યો વચ્ચે વહેંચવામાં આવશે. એવી પણ સંમતિ થઈ છે કે હિમાચલ પ્રદેશને મળતું પાણી દિલ્હી અને રાજસ્થાન સાથે વહેંચવામાં આવશે. ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણય યમુનાને સાફ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abdને ફોલો કરશો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય કૃષિ સમીક્ષા બેઠક યોજી હતી. સાંભળીએ અંગે એક અહેવાલ.
2: श्री समीक्षा बैठक में कृषि मंत्री शिवराज सिंह चौहान ने कहा कि मौसम के दौरान उत्पन्न होने वाली किसी भी प्रतिकूल स्थिति से कृषि और किसानों की सुरक्षा के लिए सभी आवश्यक कदम पहले से ही उठाए जाएं। श्री चौहान ने निर्देश दिया कि जिन जिलों में कम वर्षा या असमान वर्षा की संभावना है वहाँ पहले से ही पूरी तैयारी की जानी चाहिए. उन्होंने कहा कि राज्य सरकारों के समन्वय से फसलवार आकस्मिक योजनाएं तैयार की जानी चाहिए ताकि मौसम संबंधी किसी भी चुनौती की स्थिति में किसानों को तत्काल विकल्प सलाह और सहायता प्रदान की जा सके. सुवर्णा सैकिया की रिपोर्ट के साथ समाचार कक्ष से प्रशांत कुमार.
0: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ પરીક્ષા પહેલા વાલીઓ અને ઉમેદવારોને છેતરપિંડી કરનારાઓથી સાવધ રહેવા વિનંતી કરી છે. એનટીએએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે સ્કેમર્સ ટેલિગ્રામ પર ચેનલો ચલાવી રહ્યા છે, ફરીથી પરીક્ષાના પેપર શેર કરવાનો દાવો કરી રહ્યા છે અને 14,000 થી 25,000 રૂપિયાની માંગ કરી રહ્યા છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું કે કોઈ પુનઃ પરીક્ષા પ્રશ્નપત્ર લીક થયું નથી. એનટીએ ડિરેક્ટર જનરલ અભિષેક સિંહે મીડિયાને જણાવ્યું કે એનટીએ ગેરરીતિ મુક્ત પરીક્ષા પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને તમામ પ્રશ્નપત્રો સુરક્ષિત રાખવામાં આવ્યા છે. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નીટ ઉમેદવારો માટે રાજ્ય પરિવહન નિગમના બસ ભાડામાં 50% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. તેમણે મોહરમના સરઘસો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પણ નિર્દેશ આપ્યો છે. અમેરિકાએ ઈરાની બંદરો પર નૌકાદળના નાકાબંધીને હળવી કરવાનું શરૂ કરી દીધું છે. વર્તમાન સંઘર્ષનો અંત લાવવા માટે તણાવ ઓછો કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. ઈરાનના નાયબ વિદેશમંત્રીએ આની પુષ્ટિ કરતા કહ્યું કે નાકાબંધી હટાવી એ એક એવો મુદ્દો હતો જેના પર અમે શરૂઆતથી જ ભાર મૂક્યો હતો. હવે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઔપચારિક હસ્તાક્ષર થાય તે પહેલા જ નાકાબંધી હટાવી લેવામાં આવી છે. અહેવાલો દર્શાવે છે કે ઓછામાં ઓછા 3 ઈરાની તેલ ટેન્કર અને 2 કાર્ગો જહાજો ગઈકાલે કોઈપણ અવરોધ વિના હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થયા છે. અમેરિકા અને ઈરાની પ્રતિનિધિમંડળો શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડમાં ઐતિહાસિક શાંતિ કરાર પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવા માટે મળશે. આશા છે કે આ કરાર પ્રાદેશિક ઉર્જા પ્રવાહને સ્થિર કરશે અને ભવિષ્યની રાજદ્વારી વાટાઘાટો માટે એક માળખું પૂરું પાડશે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચોની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે બપોરે 1:30 વાગે લખનૌમાં રમાશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં 1-0થી આગળ છે. બીજી તરફ શ્રીલંકામાં ત્રિકોણીય વન ડે ક્રિકેટ શ્રેણીમાં આજે ભારત એ ટીમ અફઘાનિસ્તાન એ ટીમનો સામનો કરશે. આ મેચ સવારે 10 વાગે શરૂ થશે. તિલક વર્માની આગેવાની હેઠળની આ ભારતીય ટીમ અત્યાર સુધી શ્રેણીમાં ફક્ત એક જ મેચ જીતી શકી છે. મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. આ શ્રેણીમાં ભારતે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતું. ભારત હોકી મહિલા નેશનલ કપના સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં ભારતે જાપાનને 2-1થી હરાવ્યું. ભારત હાલ પુલ એમાં આગળ છે. ભારતનો આગામી મુકાબલો આવતીકાલે સવારે ઉરુગ્વે સામે થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોએ G7 સમિટ તેમજ નીટ પેપર લીક અટકાવવા માટે ટેલિગ્રામ પર પ્રતિબંધના સમાચારોને પ્રથમ પાને છાપ્યા છે. સંદેશ લખે છે G7 રશિયા પર વધુ આકરા પ્રતિબંધોની વિચારણા, નીટ UG 22 જૂન સુધી ટેલિગ્રામ એપ પર પ્રતિબંધ મુકાયો. નવ ગુજરાત સમય લખે છે ટ્રમ્પની G7 દેશોને ખાતરી, હવે યુક્રેન રશિયા યુદ્ધનો અંત લાવીશ. દિવ્ય ભાસ્કરે લખ્યું નીટ 2.0માં પેપર લીક ન થાય તે માટે 22 મી સુધી ટેલિગ્રામ બંધ.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફ્રાન્સના એવિયનમાં આજે પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાવ ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો. અમેરિકા ઈરાની બંદરો પર નૌકાદળની નાકાબંધીને હળવી કરવાનું શરૂ કર્યું. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી વન ડે રમાશે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

9:30 કાર્યક્રમ આજ કે ફનકાર જે આજે કેન્દ્રિત રહેશે અભિનેતા મોતીલાલ પર. આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ આપ રાત્રિના 9:30 પણ સાંભળી શકશો. દસ વાગે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ લઈને આવશે ફોરમ દવે. 11 કલાકે આપ માણશો માહિતી અને મનોરંજનનું મસાલેદાર કોમ્બિનેશન, એટલે કે કાર્યક્રમ સુરતી સિઝલર. એક વાગે આપ સાંભળશો સુરીલા સફર. ત્રિવેણીનો સમય રહેશે 2:00. 2:35 સદાબહાર લગ્ને.

સખી સહેલી આપ માણશો 3 વાગે, જેમાં આજે ડાયરી લિખને કી આદત, સાડીઓ કા સંસાર, બાંધણી સાડી, શબ્દ હમારા, વિચાર આપકે, પ્રોત્સાહન વગેરે જેવા વિષયો પર ચર્ચા થશે.

પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે રજૂ થશે 4 વાગ્યે ને ત્યારબાદ 4 ને 10 આજ કે મહેમાન અંતર્ગત અભિનેતા વિજય રાજ સાથે કમલ શર્માની વાતચીત.

ગઈકાલે રાત્રે પ્રસારિત થયેલ છાયાગીતનું પુનઃ પ્રસારણ આપ સાંભળી શકશો 5 વાગ્યે ને ત્યારબાદ 5:30 તરાને નહીં પુરાને. જયમાના રજૂ થશે 7 વાગ્યે, 7:45 ઇન્દ્રધનુ.

0: अंतर्गत राग अनुराग। आठ वगे हवामहल, जेमा आजे नाटिका मेनुकार्ड, हिंदी रूपांतरकार मुरली मनोहर जोशी, निर्देशक मुख्तार। आठ ने पंदर चित्रलोक, नौ ने दस लैने आवशु कार्यक्रम आपके लिए। छाया गीतनो समय रहेशे 10 वाग्यानो। 10:30 आप मानशो ढलती जाए रात। 11 कलाके कार्यक्रम रंग तरंग। तो हाथी आज दिवस दरमियान प्रसारित थनार विविध कार्यक्रमों की रूपरेखा।
1: जानते हैं, कुवैत जैसे देश की जीडीपी से करीब 3 गुना पैसा तो हमने सिर्फ अपने देश के छोटे उद्यमियों को दिया है, वो भी गारंटी फ्री 40 लाख करोड़ से भी अधिक के मुद्रा लोन से।
2: करोड़ों छोटे उद्यमियों को मुद्रा योजना से लोन मिला, उन्हें आज महसूस होता है कि डेमोक्रेसी कैन डिलीवर।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
0: आकाशवाणी छे ने आप सांभळी रह्या छो विविध भारतीनुं सूरत केन्द्र, ओनली ऑन 101.1 FM। ने हवे प्रस्तुत छे आकाशवाणी अमदावादथी प्रसारित सवारना प्रादेशिक समाचारनुं ध्वनिमुद्रण।
3: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। રાજુલામાં સિંહના હુમલામાં યુવાનના મોત બાદ 2 સિંહોને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યા। મંત્રી ઋષિકેશ પટેલે લોથલમાં તૈયાર થનારા નેશનલ મેરીટાઇમ કોમ્પ્લેક્સની કામગીરીની સમીક્ષા કરી। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 63 લાખની કિંમતના 410 મોબાઇલ શોધી મૂળ માલિકોને પરત કર્યા। આરટીઈ હેઠળ ખાલી પડેલ 6000 બેઠકો માટે આવતીકાલથી 4th round અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વનડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે। સમાચાર વિગતવાર। રાજુલા પંથકમાં સિંહ સાથેની અથડામણમાં એક યુવકનું મોત થયું હતું। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે મૃત્યુના સમાચાર અત્યંત વ્યથિત કરનારા છે। શ્રી મોઢવાડિયાએ આંગે જણાવ્યું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સંબંધિત સિંહ પરિવારને તાત્કાલિક રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં આવ્યો છે।
4: એક સિંહ પરિવાર સાથે એક યુવાન અથડામણમાં આવતા એમનું દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। તાકીદે આ 2 સિંહોને પકડી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। આ વિસ્તારમાં ટ્રેકરોની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે। વન વિભાગની સૂચના અનુસાર વર્તવા માટે અમારી નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને એ માટે જે કોઈ કાર્યવાહી કરવી પડશે એ કાર્યવાહી કરીશું।
3: વનમંત્રીએ જણાવ્યું હતું કે માનવ જીવનની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી નિવારક અને અસરકારક પગલાં લેવામાં આવશે। અમદાવાદ જિલ્લામાં પ્રગતિ પથ યાત્રા અંતર્ગત અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી, તેમજ ત્યાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરી હતી। વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે આ સાઇટની વિશેષતા અને સિદ્ધિઓ વિશે પણ માહિતી મેળવી હતી। પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનનાર અને લોથલના ઇતિહાસને પ્રદર્શિત કરનાર નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના નિર્માણ પામનારા ફેઝ 1 અને ફેઝ 2 વિશે પણ મંત્રી સહિતના મહાનુભાવોએ જાણકારી મેળવી સમીક્ષા હાથ ધરી હતી। કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂરા થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ઉર્જામંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ધોળકા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં હાજરી આપી હતી। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષનું સફળ શાસન એ વર્ષ 2047ના વિકસિત ભારતના નિર્માણનો મજબૂત પાયો છે। રાજકોટ જિલ્લામાં 12-20 જૂન દરમિયાન વિવિધ તબક્કે જનકલ્યાણ શિબિર યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે બેડલા, ડુમિયાણી, કમળાપુર, કોલીથર, પેડલા, પીપરડી, વેરાવળ અને ગોંડલ નગરપાલિકા ખાતે શિબિરનું આયોજન કરાયું છે। રાજકોટમાં પ્રગતિપથ યાત્રા અંતર્ગત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મહિલા અને બાળ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે દર્દીઓને મળતી સારવાર સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીએ પૂર્વગામી રસાયણોના ડાયવર્ઝનને રોકવા માટે ઉદ્યોગ ભાગીદારી પર ભાર મૂક્યો છે. એનસીબીના ડિરેક્ટર જનરલ અનુરાગ ગર્ગે અમદાવાદમાં આયોજિત એક કોન્ફરન્સમાં રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. રાસાયણિક સંચાલનને પ્રોત્સાહન આપવા, સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા અને ગેરકાયદેસર રગ ઉત્પાદન માટે સંભવિત રીતે ડાયવર્ઝન કરી શકાય તેવા રસાયણો સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યવહારોની વહેલી તપાસ અને રિપોર્ટિંગને પ્રોત્સાહન આપવા માટે આ આચારસંહિતા તૈયાર કરાઈ છે. અમદાવાદ પોલીસ દ્વારા ખોવાયેલા સરસામાન પરત કરવા માટેના 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા 410 જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા હતા. મૂળ માલિકોને પરત કરાયેલા આ મોબાઈલની કિંમત 63 લાખ રૂપિયા થાય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ધેનુ ઠક્કરે જણાવ્યું હતું કે મોબાઈલ પરત મળશે તેવી માલિકોએ આશા છોડી દીધી હતી, પરંતુ પોલીસે આ તમામ મોબાઈલ શોધીને પરત કર્યા છે.
5: જો ભી મોબાઈલ એક્ટિવેટ હોતા હૈ તો વો સારે મોબાઈલ રિકવર કરકે પોલીસ ને ઉનકે મૂળ માલિક તક પહોંચાયા હૈ. એપ્રોક્સ 15 થી 20 મોબાઈલ જો હમને બહાર સે રિકવર કિયે ગયે હૈ, ઉસકી અમાઉન્ટ હૈ 63 લાખ એપ્રોક્સ. યે ગુજરાત પોલીસ કી જો પહેલ હૈ તેરા તુજકો અર્પણ, હમને ઇતને સારે મોબાઈલ લોગો કો પરત કિયે તો ઉનકે માલિક કો ઉન્હોને છોડ દિયા થા કી શાયદ હમે યે મોબાઈલ હમારા ચલા ગયા હૈ તો વાપસ નહીં મિલેગા. લેકિન જબ વાપસ લેતે વક્ત ઉનકો જો ખુશી હુઈ થી તો યે ગુજરાત પોલીસ કા એક બહોત હી સરાહનીય પ્રયાસ હૈ.
3: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે સાંજે 5 વાગે કેબિનેટ બેઠક યોજાશે. શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ કાર્યક્રમ પર ચર્ચા, વરસાદ ખેંચાતા રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીની સમીક્ષા, ખેડૂતોના વીજ પોલ નાંખવાની બાબતે તેમજ કૃષિ વાવેતર, ખાતરની માંગ સહિતની બાબતો પર રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરાશે, જ્યારે રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયોની પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ગયા બાદ પણ 6000થી વધુ બેઠકો ખાલી રહી છે. આવતીકાલે ચોથો અને અંતિમ રાઉન્ડ યોજાશે. 3 રાઉન્ડ બાદ હજી પણ 6085 બેઠકો ખાલી છે. વાલીઓ 20 જૂન સુધી શાળા પસંદગી કરી શકશે અને આગાઉના રાઉન્ડની ફેરબદલ કરી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAT ફોલો કરશો. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા અમદાવાદ ધોલેરા અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દોડતી પ્રીમિયમ એસી અને વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરાયો છે. તેને કારણે લોકો અંગત વાહનોની જગ્યાએ સરકારી બસને પ્રાધાન્ય આપી રહ્યા છે. આ અંગે મુસાફર વિશાલ અગોલાએ પ્રતિક્રિયા આપી.
6: સરકારે જે વોલ્વો બસની સુવિધા ગુજરાતમાં ચાલુ કરી છે એનાથી ગુજરાતના મુસાફરો માટે બહુ ફાયદો થાય છે કે આવી ગરમીમાં એસીના માટે મુસાફરી કરી શકે છે અને કમ્ફર્ટેબલ ટ્રાવેલ કરી શકે છે. અને સરકારે જે ટિકિટના પૈસા જે ભાડું ઓછું કર્યું છે એનાથી બહુ વધુમાં વધુ લોકો આ મુસાફરીનો આ વોલ્વો બસનો લાભ લે છે.
3: રાજ્યના ખેડૂતો પોતાનો અનમોલ ઉત્પાદનને સરળતાથી સાચવી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ ગોડાઉન બનાવી આપવામાં આવે છે. આ યોજના હેઠળના એક લાભાર્થી ખેડૂત વેરાવળ તાલુકાના બીજ ગામે રહેતા અશ્વિન વાઢેરને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે મંજૂરી હુકમ આપવામાં આવ્યો હતો. આ સહાયથી તેઓ પોતાના ખેતરમાં પાક સંગ્રહ માટેનું ગોડાઉન બનાવી શકશે. આ અંગે પ્રતિભાવ આપતા ખેડૂત અશ્વિન વાઢેરે આમ જણાવ્યું હતું.
7: વેરાવળ મુકામે જે પાક સંરક્ષણ ગોડાઉનનો હુકમ માટે અમને બોલાવ્યો હતો. મારે ખેતીવાડી માટે પાક સંરક્ષણ ગોડાઉનની જરૂર હતી. હું ઢોરમાલની વ્યવસ્થા માટે, મારે ચારાની વ્યવસ્થા માટે, મારા અનાજની વ્યવસ્થા માટે જે મારે ગોડાઉન બનાવો હતો એ મારા સો કરશે મેં નિર્ણય કર્યો હતો. સરકારની તે ગોડાઉનની મંજૂરી એમાં મળે એ મંજૂરી હુકમ મારે આવી ગયો છે.
3: દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે, જેને કારણે ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4 થી 5 દિવસ ચોમાસું વધુ આગળ વધશે, જોકે સમગ્ર ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમન માટે હજુ થોડી રાહ જોવી પડશે. સમગ્ર ભારતમાં જવલ્લે જોવા મળતું રેડ ફૂટેડ બોબી લાલ પગવાળો બુબી જામનગરમાં જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. સમગ્ર ભારતમાં ભાગ્યે જ જોવા મળતું રેડ ફૂટેડ બુબી એટલે કે લાલ પગવાળો પક્ષી જામનગરના સજાણા નજીક અશક્ત હાલતમાં જોવા મળ્યું હતું. જામનગરના પક્ષીવિદોએ જામનગરના બર્ડમેનથી ઓળખાતા ફિરોઝખાન પઠાણનો સંપર્ક કરી તેમને આ પક્ષીને સારવાર માટે આપ્યું છે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે બપોરે 1:30 વાગે લખનૌમાં રમાશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલ 1-0 આગળ છે. મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ્સ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે 79મી સિનિયર રાષ્ટ્રીય તરણ સ્પર્ધા 2026નો પ્રારંભ કરાવ્યો. આગામી 21 જૂન સુધી ચાલનાર આ 6 દિવસીય સ્પર્ધામાં દેશના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિતના કુલ 370 ટોચના તરવૈયાઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં પુરૂષો અને મહિલાઓની વિવિધ 42 સ્પર્ધાઓ યોજાશે. રાજુલામાં સિંહના હુમલામાં યુવાનના મોત બાદ 2 સિંહોને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યા. મંત્રી ઋષિકેશ પટેલે લોથલમાં તૈયાર થનાર નેશનલ મેરીટાઈમ કોમ્પ્લેક્ષની કામગીરીની સમીક્ષા કરી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 63 લાખની કિંમતના 410 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા. આરટીઈ હેઠળ ખાલી પડેલ 6000 બેઠકો માટે આવતીકાલથી 4થો રાઉન્ડ. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વનડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ્સ સાથે થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
0: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ.
1: ચીન કા હાંઝોઉ શહેર જાનતે હૈ આપ? વહીં પર હમને રચા થા ઇતિહાસ, જબ 2022 કે એશિયન ગેમ્સ મેં હમને 107 મેડલ્સ જીતે થે, ક્યુંકિ પીછે થી હમારે 1045 ખેલો ઇન્ડિયા સેન્ટર્સ કી ટ્રેનિંગ, કન્ડિશનિંગ કોચિસ, ડાયટિશિયન્સ ઓર ફિઝિયોસ કી પૂરી ફોજ. તભી તો પેરાલિમ્પિક મેં ભી હમને રેકોર્ડ 29 પદક જીતે. ઓર હોકી, બેડમિન્ટન, એથલેટિક્સ, વુમન ક્રિકેટ, બોક્સિંગ, ચેસ, સભી મેદાનો મે તિરંગા ફહરાયા.
8: એક ખિલાડી દુનિયા કે કિસી કોને મે હાથ મે તિરંગા લેકર કે દોડતા હૈ, સારે હિન્દુસ્તાન મે ઉર્જા ભર દેતા હૈ, સારે હિન્દુસ્તાન મે ચેતના ભર દેતા.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
9: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
10: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
9: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
10: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: जिंदगी सचमुच एक सुहाना सफर है, क्योंकि विविध भारती आपकी हम सफर है। विविध भारती पर हर शाम 4 बजे सजता है पिटारा। सोमवार को सेहतनामा, मंगलवार को सेल्यूलॉइड के सितारे, और गुरुवार को होता है हेलो फरमाइश। बुधवार को आज के मेहमान, शुक्रवार को गीतों भरी कहानी, शनिवार बॉम्बे टॉकीज।
1: मैं आज भी फेंके हुए पैसे नहीं उठाता।
0: और रविवार
2: उजाले उनकी यादों की।
0: जिंदगी सचमुच एक सुहाना सफर है, क्योंकि विविध भारती आपकी हम सफर है। सुनते रहिए विविध भारती, आपका जीवन संगीत। चित्रलोक कार्यक्रम जारी रहेगा इस अंतराल के बाद।
3: छेल्ला 12 वर्षथी अहीं विकासना संकल्पो कदी अटकता नथी, पुरुषार्थनी गाथाओ क्यारे खूटती नथी। आ यात्रा छे छेल्ला 12 वर्षथी विकास ने समर्पित यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना नेतृत्वनी। 12 वर्ष विश्वासना विकासना जन कल्याणना। आ सफर छे मां नर्मदा थी जल समृद्ध थती धरानी, स्मार्ट सिटीज थी दुनिया मां चमकती आधुनिकतानी, बुलेट ट्रेन अने वंदे भारत नी गतिशीलता थी लखाता एक नवा भविष्य नी, अने गगनामता भारत ना आत्मविश्वास नी। 12 वर्षनी आ यात्रा छे गुजरात मां अंत्योदय अने गरीब कल्याण, सेवा अने सुशासन, पीएम आवास, हर घर जल, किसान सम्मान अने आयुष्मान कवच थी मजबूत थता जन जन ना आत्मविश्वास नी। અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના।
4: ઓલા ચીમન ની વાત સાંભળી ને,
5: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી।
4: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે। અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: हेलो सूरज एफएम स्पीकिंग।
1: हेलो सूरज एफएम स्पीकिंग। जी हाँ दोस्तों, आप तो जानी तो ने मानी तो मन पसंद फोन इन प्रोग्राम।
2: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
1: हेलो सूरत एफएम स्पीकिंग, कौन बोलो छो?
0: हेलो केम छो?
3: हेलो सूरत एफएम स्पीकिंग
2: 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
4: હેલો ગુડ મોર્નિંગ।
5: હેલો
4: કોણ બોલો છો?
5: હું ગુજરાત થી અનિલ દેસાઈ।
4: અનિલભાઈ કેમ છો?
5: બસ મજામાં, આકાશવાણી સુરત।
4: હા
5: મુબારકબાદી, 90 વર્ષ પૂરા થયા
4: જી।
5: અને આકાશવાણી કેન્દ્રના માધ્યમથી અમને નાટક, સિનેમા, ફિલ્મ સંગીત, ભજન વગેરે સાંભળવા મળે છે
4: જી।
5: આકાશવાણી સમયસર એક મિનિટ આગળ નહીં, તેમ એક મિનિટ પાછળ પણ સમયસર કાર્યક્રમો રજૂ કરે છે
4: જી।
5: એ સાંભળીને મને આનંદ થાય છે, હું નાનપણથી રેડિયો સાંભળતો આવ્યો છું।
4: શું વાત છે!
5: અને મને રેડિયો સાંભળવાનો બહુ ભારે શોખ છે। મારા શોખ થી મારા બહુ પૈસા બી થઈ જાય છે, બધું થાય, સાથ આપે છે
4: જી। સારું કેવાય,
5: ટીવી વધારે જોઈએ રેડિયા સિવાય બીજું કઈ મારી પાસે 4-5 રેડિયા છે।
4: અચ્છા,
5: અને તે બરાબર
4: સાંભળતા
5: પછી ટંગાઈટન રેડિયો સાંભળું,
4: સારું કેવાય ને।
5: અને મને આકાશવાણી ના તમામ કર્મચારીઓને ખૂબ આશીર્વાદ,
4: થેન્ક યુ સો મચ।
5: અને કામગીરી બદલ મારું એક ધ્યાન સાંભળવું છે, ધ્યાન ના શબ્દ છે, મન તટપટ હરિદર્શન પુઆજ,
4: બહુ સરસ ગીત છે તો
5: જયજુ બાબા નું, રફી સાહેબ નું, એ ભજન મૂકી દો।
4: ઓકે આવજો
5: આવજો।

0: हेलो, गुड मॉर्निंग।
1: हेलो
0: जी।
1: हाँ, खत्री कॉलोनी कच्छ नवा अंजार थी बात करो? सुबह
0: कच्छ थी फोन छे।
1: हाँ, कच्छ थी।
0: શું નામ છે તમારો?
1: ખત્રી, અબ્દુલ કાદર ખત્રી। ઘણા લાંબા સમય પછી ફોન લગાવ્યો છે, કારણ કે પેલા સતત લગાવતો, પણ રિક્વેસ્ટ એવી આવી કે ભાઈ તમે મોરો ફોન કરો એકાદ મહિના પછી। બરાબર ને?
0: બરાબર છે।
1: તો આજે અમારે લતા મંગેશકરના અવાજ ગીત સાંભળવું છે। કેવો છે તાપ સુરતમાં?
0: ખૂબ જ તાપ છે।
1: હા, બસ અમારે કચ્છમાં પણ એવું જ છે, અને એમ થાય છે કે વરસાદ આવે તો વધુ સારું એવું લાગે છે।
0: જી,
1: કારણ કે બપોર ના 1 થી 4 કે 5 સુધી તો જેને કહેવાય કે શહેર માં સન્નાટો હોય છે, ત્યાં જ્યાં તાપમાન ટેમ્પરેચર વધી જાય છે ત્યારે। આપ પણ તમારા કેન્દ્ર ઉપર થી માહિતી આપતા રહ્યો છો કે પાણી ખૂબ પીવું ખાસ, મતલબ પોતાના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવી એ બાબત સારી છે, એના ઉપર લોકો અમલ પણ કરે છે જે લોકો સાંભળે છે રેડિયો।
0: બરાબર,
1: હવે તો રેડિયો એવું નથી કે રેડિયો આપણે માત્ર રેડિયો અલગ થી લેવો પડે અને સાંભળવો પડે, એમાં પાવર નાખવા પડે એવું નથી, હવે તો મોબાઈલ માં રેડિયો આવે જ છે। સુરત એફએમ હોય કે વડોદરા હોય, અમદાવાદ હોય, ભુજ હોય, કે આપણે ગુજરાત ના, ગુજરાત બહાર ના, ઓલ ઓવર ઇન્ડિયા ને આપણે સાંભળીશું, એટલે એક શ્રોતા વર્ગ નો વધારો પણ થયો છે। અને અગાઉ શું હતું કે રેડિયો લેવા વળી રિપેર કરાવો, એમાં પાવર પતી જાય તો વળી રખાવવા,
0: મહેમાન
1: બનો કચ્છ ના
0: આવું છે, પણ મને એવું થાય કે કચ્છ માં આવવું હોય તો શિયાળામાં આવીએ તો મજા આવે।
1: ના ના ના, શિયાળામાં ઠંડી પણ એવી જ હોય। સૌ પરિવાર આપ પધારો, આપના સ્ટાફ ના મિત્રો ને પણ અમે આમંત્રણ આપીએ છીએ।
0: બરાબર, આવીશું।
1: હા, બાકી તો શિયાળામાં ઠંડી પણ હોય, પણ મીડિયમ મોસમમાં તમે ફેબ્રુઆરી અથવા તો તમે નવેમ્બર ની આસપાસ નીકળો, ઓગસ્ટ નવેમ્બર, તો એ દરમિયાન કઈ વાંધો ના આવે, ટેમ્પરેચર મતલબ મીડિયમ માત્રામાં હોય કે આપણે લોકો ફરી તૈયારી કરી શકીએ।
0: બરાબર છે।
1: અને એક મેં કિસ્સો જોયો હતો, મતલબ કે રાજસ્થાનમાં એટલો બધો તાપ એક ગામમાં હોય છે, મને ગામનું ધ્યાન ગંગાનગર છે કે કોઈ ખબર નથી, પણ ત્યાંના લોકો શું કરે છે, એક મોટો નાકો બનાવેલો છે એકદમ રાજાશાહી ના વખત નો, ખુબ જાડો નાકો છે, એ એક ભેખડ ની અંદર જેને કહેવાય ને કે ડુંગર હોય ને એની અંદર, તો તમામ લોકો ત્યાં જમા થઈ જતા હોય છે, આખા ગામના લોકો, એટલો બધો તાપ હોય છે, એની અંદર થોડીક રાહત પડી જાય છે લોકોને, ઠંડક રહે છે ને એના માટે, કારણ કે ગામડાઓમાં એસી હોય ન હોય લોકો બધા પરેશાન હોય, તો એ એક નાકા ની અંદર મોટો નાકો છે બનાવેલો, એમાં ઓટા બનાવેલા છે, 200-300 માણસો એમાં આરામ કરી શકે છે।
0: સારું
1: કે મેં કાર્યક્રમ જોયો હતો એટલે મને ખ્યાલ છે, તાપ ની વાત નીકળી છે,
0: ના ખરી વાત છે, સન્નાટો થઈ જાય છે તે પણ સારું છે।
1: હા, એ સારું છે, લોકો એટલા સમજી ગયા છે કે તાપમાં નીકળવું નહીં અને આપથી બચીને રહેવું એવું બધું।
0: જી જી જી, ઓકે અબ્દુલભાઈ, તો
1: ભલે
0: તમને સંભળાવી દઉં આ ગીત સુરત એફએમ પર,
1: ભલે
0: આવજો
1: આવજો।

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
2: हेलो, गुड मॉर्निंग।
3: गुड मॉर्निंग, कैसे हो फॉरमेन?
2: मजा माँ, कौन बोलो?
3: भूपेंद्र भाई जरीवाला बोलू।
2: भूपेंद्र भाई केम छो?
3: बस माँ, जमीन उठा मुकलाव लगा दिए फोन।
2: हाँ भूपेंद्र भाई, आज
3: बटाका नु साग रस रोटली,
2: अबे तो छल्ले छल्ले रस खाई लेवानो बराबर केम?
3: हाँ, केरी बड़ी आवती ओछी थई गई, बंद थई गई छे, वरसाद नी तैयारी छे,
2: अने घर मां बद्दी केरीओ पाकी पण गई छे।
3: પાકી ગઈ છે, ખલાસ થવાવી છે, અમારી કેરી ધરમપુર થી આવે,
2: ધરમપુર
3: ની કેરી ખાઈએ અમે।
2: બોલો ભૂપેન્દ્રભાઈ,
3: મારે છે ને સંગમ પિક્ચર નું ગાયન મૂકું, બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં,
2: મસ્ત ગીત છે,
3: વાયકું નહીં, સંગમ ના ગાયન ગાયન જ નહીં વાગતા કોઈ મૂવી, એટલે પ્રણ ત્રિકોણ આપણે જોઈને એમ લાયકા કરે પિક્ચર બનાવ્યું છે। હાવ ભાવ કલાકારો ની ઉપર જે લાગતા હતા
2: જી,
3: કેટલું બધું અંદર અર્પણ કરી રહી છે
2: જી। હમણાં તમે લેટેસ્ટ કોઈ મૂવી જોયું હોય તે કયું છે?
3: મારું લેટેસ્ટ મૂવી કોઈ નથી, હમણાં પહેલું મેં જોયેલું કુવા બાપ જોયેલું,
2: મહેમૂદ
3: નું, હા મારે બહુ મજા આવે છે।
2: ઓકે, સંગમ નું ગીત સાંભળાવું તમને?
3: હા, મારું ગાયન ગીત મૂકી દેજો ને,
2: આવજો
3: આવજો।

0: હેલો, ગુડ મોર્નિંગ.
1: ગુડ, હા બોલો. ગુડ મોર્નિંગ.
0: કોણ બોલો છો?
1: હું હેમાક્ષીબેન ગોનાવાલા.
0: હેમાક્ષીબેન કેમ છો?
1: ઓ બહુ ફાઇન.
0: બધા ગરમીમાં કંટાળી ગયા છે ને. હેમાક્ષીબેન કે છે બહુ ફાઇન.
1: ફૂલ ગરમી છે, ફૂલ ગરમી.
0: હેમાક્ષીબેન ક્યાંથી બોલો છો?
1: હું છું અત્યારે ડાકોર થી બોલું છું.
0: અચ્છા, એટલે ડાકોર જવાનું થયું છે એવું ને?
1: જઈને દર્શન કરીને રિટર્ન થઈએ છે. હવે
0: ક્યારે દર્શન કર્યા?
1: સવારે મોર્નિંગ કાલા નીકળેલા છે રાત્રે. અને
0: મંગળા દર્શન કર્યા. હેમાક્ષીબેન કેવા થયા દર્શન?
1: બહુ ફાઇન.
0: હેમાક્ષીબેન શું પ્રાર્થના કરી?
1: કશું માંગવાનું નહી, કઈ કરવાનું નહી, દર્શન કરી રહ્યા ભગવાન ના, બસ એ કોઈ પ્રાર્થના નહી કે કઈ જ નહી.
0: હેમાક્ષીબેન, ડાકોર ના ગોટા ખાધા કે નહી?
1: ના, મને એ બધું ઇન્ટરેસ્ટ નથી.
0: તો તમને શેમાં ઇન્ટરેસ્ટ છે?
1: મને આ કોઈ તરેલી વસ્તુ કોઈ ઇન્ટરેસ્ટ માં નહી.
0: હે,
1: તમે સબ્જી રોટી કઈ પણ આપો તો ખાઈ શકું છું.
0: બરાબર છે, એટલે હેલ્ધી ફૂડ ખાવામાં માને છે હેમાક્ષીબેન. ઓકે, જણાવો આજે કયું ગીત સાંભળવું છે સુરત એફએમ પર.
1: જૂનો કોઈ સારું મૂકો.
0: મારી પસંદ નું?
1: તમારી પસંદ.
0: તમને સંભળાવી દઉં આ ગીત સુરત એફએમ પર. આવજો.

0: হ্যালো, গুড মর্নিং।
1: গুড মর্নিং,
0: কোন বলেছো?
1: আমার নাম দিব্যেশ।
0: দিব্যেশ ক্যাঁথি বলেছো তুমি?
1: সুরতি বলছি, সুরতি।
0: দিব্যেশ শুন করছো তুমি?
1: ફર્સ્ટ ક્લાસ છે, શાંતિ છે, ફરીમાં દર્શન કરી આવ્યો, મોલમાં આવ્યા છે ચા પીવા માટે।
0: મોલમાં ચા પીવા માટે?
1: હા,
0: અને આટલી ગરમીમાં ચા?
1: હા, તો તું જરા ઠંડક રહી જા, કરી એસીને બોલો, જરા ચાલે જાય, ઠંડક રહી એમ।
0: બરાબર છે, તમે શું કરો છો?
1: મારું છે ને ડ્રાઇવિંગ નું કામ કરું છું મેં।
0: અને ક્યાં જવાનું રહે વધારે?
1: મારું વધારે છે ને આપડે મહારાષ્ટ્ર બાજુ મહાલક્ષ્મી મંદિર છે ને,
0: દાણુ જી,
1: આ ઘડી વધારે જવાનું રહે।
0: અચ્છા,
1: હા, હવે મારે છે ને સોંગ સાંભળવું છે, ફૂલ ઓર કાંટે નું પિક્ચર, ફૂલ ઓર કાંટે નું મૂવી, મૂવી નું સોંગ છે। દિલ હે કહેતા હે કાનો મેં તેરે સોંગ મૂકી દેજો ને।
0: અને
1: બીજું કઈ કેવું છે?
0: તમે
1: પાણી સારા છે ને? બધા કેવા છે?
0: અમે બધા સારા છીએ, તમે જણાવો।
1: બહુ ફર્સ્ટ ક્લાસ છે, સારું છે, હું તમને ક્યારનો કોલ કરું છું,
0: તમને
1: લાગે અમને લાગે તો એકદમ લાગી જાય, લાગી જાય તો સારું।
0: હા, ના બરાબર છે,
1: બહાર સાઉથ અત્યારે છે ને કેદારનાથ બાજુ પ્રોગ્રામ વધારે ચાલે છે, ચારધામ બાજુ
0: જી,
1: મહારાષ્ટ્ર બાજુ નાસિક છે, ત્રંબકેશ્વર છે, શેરડી છે,
0: બરાબર છે,
1: એ બાજુ પેલું કેવું છે અમુક જ ટાઈમે આવે એમ।
0: ખરી વાત,
1: ફેમિલી વાળું હોય ફરવાનું હોય તો
0: બરાબર,
1: બાકી આ બાજુ મહાલક્ષ્મી દાણો બાજુ તો જવાનું હોય એમ।
0: ચોક્કસ તમને સંભળાવી દઉં આ ગીત સુરત FM પર, આવજો, વેલકમ।

0: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: अरे भाई तया सांभळ्यु, आपणे दरियामां होईए तो आ इंटरसेप्टर बोट आपणी अने देशनी रक्षा करे छे।
2: गुजरात राज्यना दरिया किनारे कुल 27 इंटरसेप्टर बोट आपणी सुरक्षा माटे दरियामां सतत पेट्रोलिंग करे छे अने आपणे पण तपास दरमियान जरूरी दस्तावेजो अने साची माहिती आपी तेमने संपूर्ण सहकार करवो जोईए। आपणने दरियामां के किनारे अजाणी बोट, व्यक्ति के शंकास्पद हिलचाल देखाय तो तरत ज 1093 पर कॉल करी मरीन पोलीसने जाण करवी जोईए। आपणी सजागता अने तकेदारी आपे दरियाई सुरक्षानी खातरी। गुजरात मरीन पोलीस द्वारा जनहित में प्रसारित।
3: हेलो गुड मॉर्निंग।
4: हेलो गुड मॉर्निंग।
3: कौन बोलो शो?
4: हाँ वो खानसिंह भाई बोलू।
3: खानसिंह भाई
4: घना समय थी फोन लगाड़ू लागे नहीं। आज
3: कैरी खादी के नहीं?
4: कैरी खादी ने खादी
3: हाँ।
4: आ वर्ष ओछी छे कैरी तो
3: जी
4: सका छे थोड़ी घणी आवेली कैरी
3: जी।
4: खादी तो खरी तमे खादी के नहीं?
3: हाँ अमे पण खाईए छे। અને એ તો વર્ષમાં એક વાર આવતું ફળ છે એટલે એને તો એન્જોય કરવું જ પડે।
4: હવે વર્ષમાં એક વાર આવતી જે ગલેલી છે ગલેલી
3: ગલેલી પણ ખરી વાત છે।
4: ખાધી કે નહીં તમે?
3: અમે ખાઈએ છીએ પણ
4: હા તે જ ને અમે તો દરરોજ વેચાવા આવે એટલે લઈ જ લઈએ 100-200 રૂપિયાની
3: જી। તો તમારું ફેવરિટ કેરી કઈ છે?
4: હા આમ તો ફેવરિટ કેરી તો છે ને મને તો લંગડો વધારે ગમે। લંગડો?
3: અચ્છા
4: રાજાપુરી છે, રાજાપુરી તે અથાણા માટે કામ આવે પણ તે પણ આ વર્ષે આવી નહીં એટલે લાવ્યા છીએ। સાસરી માંથી આપી છે એટલે અથાણું તો અમારે હવે નાખી દીધા છે।
3: અચ્છા એ તો પેલું કેવાય ને કે ગરમી પડે કે નહીં પડે પણ અથાણું તો બનાવી જ દેવાનું।
4: બનાવી દેવું પડે કે અમારા વહુ છે, વહુ જ જોડે વાત કરો લે એમને આપું। સોનલ બેન છે અમારા છોકરાની વહુ, વાત કરો।
5: હેલો
3: તમારા સસરા ખુશ છે તમે અથાણું નાખી દીધું એટલે? સરસ સરસ, કારણ કે અથાણું તો છે ને એવી વસ્તુ છે કે શાક નહીં હોય તો ચાલે પણ અથાણું તો જોઈએ જ જી। બોલો કયું ગીત સાંભળ્યું છે આજે તમને બધાને? ઓકે સોનલબેન, તો તમને સરસ મજાનું ગીત સંભળાવું આ સુરત FM પર।
5: થેન્ક યુ,
3: વેલકમ, આવજો।
6: जब दिल मिले मिले मिले दिल मिले तब गुल खिले खिले खिले गुल खिले। जब दिल मिले तब गुल खिले, जब दिल खिले तब गुल मिले।

0: હેલો, ગુડ મોર્નિંગ.
1: હેલો, હું જસવંતભાઈ બોલું.
0: જસવંતભાઈ રાણા?
1: ના, જસવંતભાઈ રાંદેરિયા.
0: તો તમારે રહેવાનું રાંદેરમાં જ છે?
1: ના ના, હું ડિંડોલી રહું છું. સરનેમ રાંદેરિયા છે.
0: તો આ રાંદેરિયા સરનેમ કઈ રીતે પડી તમારી?
1: એ તો હવે અમારા બાપ દાદા ને જ ખબર હોય બધી. ફરી
0: ક્યાંય પૂછ્યું નથી તમે એવું ને?
1: ના, એવું નથી પૂછ્યું છું.
0: બરાબર છે. હવે તમારે પૂછવું હોય તો પણ કોઈ છે ખરું બાપ દાદા માં?
1: મારી મમ્મી છે ને. તો
0: અચ્છા, એટલે મમ્મી ને ખબર હોય શકે?
1: હોવી જોઈએ. હવે દાદા ને દાદા, હવે કાકા બી છે હજુ એમ તો.
0: બરાબર. તમારા ઘરમાં કોઈ પણ ડિસિઝન લેવો હોય તો તમારે વડીલ ને પૂછવું પડે કે તમે તમારી જાતે તમારી મરજી થી ડિસિઝન?
1: શું છે, અમે લોકો બધા અલગ અલગ રહીએ છીએ, એટલે મમ્મી લોકો નીચે રહે છે ને અમે ઉપર રહીએ. બધા પોતપોતાના હિસાબે જુદા જુદા જ રહે છે.
0: હા, પણ
1: અહીંયા પુષ્પાનગર માં રહીએ.
0: તો જૂનું ઘર તમારું કે પછી પુષ્પાનગર વાળું ઘર જૂનું?
1: અમારું તો પેલા ઉડના દરવાજા રાજકુમાર ટોફી હતી ને જૂની,
0: જી,
1: ત્યાં પેલા અમે બધા રહેતા હતા. પત્રાની ચાલ હતી જે ઝુંપડા હતા ત્યાં રહેતા હતા.
0: પછી ત્યાંથી શિફ્ટ થઈને ડાયરેક્ટ તમે ડિંડોલી ચાલ્યા ગયા?
1: હા.
0: બોલો જસવંતભાઈ.
1: કશું નહીં, હવે એનું ગાઈન મૂકી દેજો. આપડે
0: પરિવારમાં કોણ કોણ છે?
1: છોકરો છે, છોકરી છે, છોકરાના મેરેજ થઈ ગયા, છોકરીની મેરેજ થઈ ગયા, બધા મેરેજ વાળા થઈ ગયા. હવે
0: એવું છે,
1: હવે હું દાદા બહેનો નથી, નાનો બની ગયેલો છું.
0: હા, તો કઈ વાંધો નહીં, એ પણ જલ્દી જલ્દી બની જશો. બરાબર ને? ઓકે, તો જસવંતભાઈ તમને સંભળાવી દઉં તમારી પસંદગીનું ગીત સુરત FM પર. આવજો.
1: હા, થેન્ક યુ.

0: સો ફ્રેન્ડ્સ, આજના ફોન ઇન પ્રોગ્રામમાં આપે જે સોંગ્સ એન્જોય કર્યા એ આ પ્રમાણે હતા. ફર્સ્ટ સોંગ આપણે એન્જોય કર્યો ફિલ્મ બૈજુ બાવરાનો, મોહમ્મદ રફીનો અવાજ, મ્યુઝિક નૌશાદનું એન્ડ લિરિક્સ શકીલ બદાયુનીના. ત્યારબાદ લમ્હે મૂવીનું સોંગ આપણે એન્જોય કર્યું લતા મંગેશકર અને ઈલા અરુણના અવાજમાં, મ્યુઝિક શિવ હરીનું એન્ડ લિરિક્સ આનંદ બક્ષીના. ત્યારબાદ સંગમ મૂવીનું સોંગ આપણે એન્જોય કર્યું મુકેશના અવાજમાં, મ્યુઝિક શંકર જયકિશનનું એન્ડ લિરિક્સ શૈલેન્દ્રના. ત્યારબાદ જીવા મૂવીનું સોંગ આપણે એન્જોય કર્યું આશા ભોસલે અને અમિત કુમારના અવાજમાં, મ્યુઝિક આર ડી બર્મનનું એન્ડ લિરિક્સ ગુલઝારના. ત્યારબાદ ફૂલ ઓર કાંટે મૂવીનું સોંગ આપણે એન્જોય કર્યું અલીશા ચિનોય અને ઉદિત નારાયણના અવાજમાં, મ્યુઝિક નદીમ શ્રવણનું એન્ડ લિરિક્સ સમીરના. ત્યારબાદ યાદે મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું આશા ભોસલે, ઉદિત નારાયણ, સુખવિંદર સિંહ અને સુનિધિ ચૌહાણના અવાજમાં, મ્યુઝિક અનુ મલિકનું એન્ડ લિરિક્સ આનંદ બક્ષીના. લાસ્ટમાં આપે એન્જોય કર્યું ફિર તેરી કહાની યાદ આઈ મૂવીનું સોંગ કુમાર સાનુના અવાજમાં, મ્યુઝિક અનુ મલિકનું એન્ડ લિરિક્સ કેફી આઝમીના. સો કીપ લિસનિંગ સુરત FM 101.1 મેગાહર્ટ્ઝ, ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
1: ફ્રેન્ડ્સ, ફોરમ દવે દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ સમાપ્ત થાય છે.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
3: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: પતા હૈ લગભગ પૂરે જર્મની કી જનસંખ્યા કે બરાબર તો સિર્ફ કિસાન ક્રેડિટ કાર્ડ દે ચુકી હૈ ભારત સરકાર 8 કરોડ કિસાનો કો. તભી તો કિસાન કહેતા હૈ કી બીજ સે બાજાર તક દેશ ઉનકે સાથ હૈ.
5: હમારા છોટા કિસાન બાજાર સે મહેંગે બ્યાજ પર ઋણ લેને કે લિયે મજબૂર થા. હમને એસે કરોડો છોટે કિસાનો કો ભી કિસાન ક્રેડિટ કાર્ડ કી સુવિધા સે જોડા.
4: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
6: આપ સુરત માં હો કે સુરત થી દૂર,
7: સુરત FM 101.1 ના તમારા ફેવરિટ પ્રોગ્રામ્સ
6: કદી નહીં રહે તમારા થી દૂર.
7: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ દ્વારા
6: હંમેશા તમારી સાથે.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
8: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
1: મિત્રો, વહેતું રહેશે આ વહેણ સમયનું, એ ક્યાં કદી રોકાય છે? આજ મારી તો કાલ તમારી હશે, સમય સૌનો બદલાય છે. હોય છે ક્યારેક હસતો ચહેરો તો ક્યારેક આંખ છલકાય છે, હોય છે ક્યારેક હસતો ચહેરો તો ક્યારેક આંખ છલકાય છે, ક્યારેક જાણતા હોઈએ ઘણું બધું ને તોય ચૂપ રહેવાય છે. પણ આવે કસોટીઓ જીવનમાં જ્યારે સંબંધો ત્યારે જ પરખાય છે. મળ્યા સંબંધો ઘણા જિંદગીમાં, પણ દિલમાં કોક જ સચવાય છે. અને ખરું કહું ને તો દોસ્તો, રેડિયો થકી બંધાયેલો આપણો સંબંધ દિલમાં હંમેશા સચવાય છે. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. ને હવે સમય થયો છે માહિતી અને મનોરંજનના મસાલેદાર કોમ્બિનેશન એટલે કે પ્રોગ્રામ સુરતી સિઝલરનો, જેમાં આજે આપની સાથે છે આપની રેડિયો ફ્રેન્ડ ખ્યાતિ. તો આજના સુરતી સિઝલરની શરૂઆત કરીએ તેરી બાતો મેં એલ્સા ઉલ્ઝા જિયા ફિલ્મના આ ગીત સાથે. વરુણ જૈન, રાઘવ ચૈતન્ય અને સચિન જીગરનો અવાજ, ઇન્દ્રનીલના શબ્દોને સાથ મળ્યો છે સચિન જીગરના સંગીતનો.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હો બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261-22-36-209
1: 0261-22-36-209 પર.
3: હેલો, સુરત FM સ્પીકિંગ.
4: 101.1 MHz. जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
5: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
4: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है. सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है. तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
5: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
4: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
6: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
7: ફસાણો.
8: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
7: જાણકાર બનો, સતર્ક રહો.
1: Fantastic fun for family.
9: 101.1 MHz, Surat FM.
10: આ આકાશવાણી છે ને, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. અને હમણાં તમે એન્જોય કરી રહ્યા છો પ્રોગ્રામ સુરતી સિઝલર. ફ્રેન્ડ્સ, જો હું તમને એમ પૂછું કે આજે તમે શું નાસ્તો કર્યો, તો જવાબમાં ઘણી બધી વાનગીઓના નામ મળે એમ છે. અને હું એ બધાને યાદ પણ નથી કરવાની, પણ આ લિસ્ટમાં એક નામ હોય હોય અને હોય જ. જેમ સુરતી સિઝલરમાં ગીતો વગર ન ચાલે, તેમ સુરતીઓને આના વગર ન ચાલે. ને તેમાં પણ ખાસ કરીને રવિવારે સવારના નાસ્તામાં એ અચૂક હોય, અને બાકીના દિવસોમાં ક્યારેક જમવાનું એડજસ્ટ કરવાનું હોય ને, તો તે તરત મદદે આવે. લગ્નનું જમણવાર હોય કે મૃત્યુ પછીના 12મા 13મામાં એ પોતાનું સ્થાન મેળવી જ લે. ને મારી આટલી બધી વાત પછી તમને સમજ પડી જ ગઈ હશે કે હું વાત કરી રહી છું ખમણની. દોસ્તો, આમ તો ખમણ પણ એક ફરસાણ જ ગણાય, પરંતુ બીજા ફરસાણની જેમ તે તળેલું કે ચરબીવાળું નથી. એટલે ડાયટ કરતા હોઈએ ને તો પણ બિંદાસ ખાઈ શકાય. હા, જનરલી બીજા ફરસાણ ગરમા ગરમ હોય ને તો જ તે ખાવાની મજા પડે, પણ ખમણને કદાચ એમાં અપવાદ ગણી શકાય. હા, સાચું કહું ને તો દોસ્તો, એના માટે એમ કહી શકાય કે અસ્તિત્વ એ જ ઉત્સવ. એ ઠંડા હોય કે ગરમ, ગમે ત્યાં અને ગમે ત્યારે તેની ઉપસ્થિતિ નાસ્તાની ડીશને ચાન ચાન લગાવી દે, જેવી રીતે સુરતી સિઝલરમાં વાત સાથે ગીત ચાન ચાન લગાવી દે. તો બાકીની વાતો ફોર્સ 2 મૂવીના આ સોંગ પછી. સિંગર નેહા કક્કર, મ્યુઝિક ગૌરવ રોશન, બોલ કુમારના.

ફ્રેન્ડ્સ, આ ગીત પહેલાં હું વાત કરી રહી હતી ખમણની. જો મોટી થાળીમાં પથરાયેલા ચણાની દાળના ખીરાના જાડા અને ફૂલેલા થરની સપાટી જોઈને ક્યારેક અનુમાન ખોટું પડી શકે, હા, એટલે કે થાળી બરાબર ઉતરી ન હોય તો લોચો પડી જાય. ના ના, એવું નહીં બોલવાનું, એવું કહેવાનું કે લોચો બની જાય ને પછી ચીઝ બટર માર કે લે લસાલસ બસ ખાઈ જ લેવાનું. મિત્રો, ફક્ત બફાઈને બહાર આવેલી ખમણની થાળી એકદમ સીધી સાધી દેખાય, પણ જેવો એના પર રાઈ અને કોથમીરનો વઘાર થાય અને ઉપરથી સેવ ભભરાવવામાં આવે એટલે જાણે કે તે પાર્લર જઈને તૈયાર થઈને આવી હોય ને એવું લાગે. મિત્રો, ખમણ બચે ને તો તેમાંય કાજુ, દ્રાક્ષ, લસણ અને ખાંડ ભેગા કરી ખમણી બનાવી શકાય. અને આ ખાંડની વાત પરથી યાદ આવ્યા ખાંડવાળા ખમણ, એટલે કે મીઠા ખમણ, થોડા પાણીદાર અને એકદમ પોચા, એટલે નાયલોન ખમણ. ને તેની ખાસ વિશિષ્ટતા એટલે તેના પર વઘારમાં રાઈ અને કોથમીર સાથે કાપેલા મરચાં પણ હોય, આમ મીઠા સાથે તીખાનું કોમ્બિનેશન. અને ભાઈ, ખમણની વાત કરતા હોઈએ તો રસાવાળા ખમણને તો કેમ ભૂલાય. પણ મિત્રો, આ ખમણનું પણ કહેવું પડે, હા, એ ગમે તેટલા રસાવાળા કે પાણી પોચા હોય પણ તેનું વર્ગીકરણ ઘન પદાર્થ તરીકે જ થાય. ને મિત્રો, હવે તો દિવસે જ નહીં, રાત્રે પણ ખમણ મળવા માંડ્યા છે. તમે રાજમાર્ગના રસ્તેથી સુરત સ્ટેશન તરફ જાઓ ને તો સાયકલ પર તપેલામાં વઘારેલા ખમણ વેચવા માટે ઊભેલા લોકો દેખાય અને તેમની ફરતે ખમણ ખાતા લોકો પણ નજરે ચડે. અને મોડી રાત્રે ખવાતા કુંભણિયા ભજીયા, બટાકાની ચિપ્સ, મરચાંની પટ્ટી ભજીયા વગેરેની દુકાન જ્યાં હોય ને ત્યાં ગરમા ગરમ લાઈવ ખમણ મળશે એવું બોર્ડ પણ હવે દેખાય જ. અને મિત્રો, હમણાં તો મને દેખાય છે કોમ્પ્યુટર સ્ક્રીન પર સુરતી સિઝલરનું હવે પછીનું ગીત. તો ખમણની વાતને આપું વિરામ અને તમને સંભળાવું ઝુબિન નોટિયાલ અને તુલસી કુમારના અવાજમાં શ્રીકાંત ફિલ્મનું આ ગીત. શ્લોકના શબ્દો સાથે છે તનિષ્ક બાગચીનું સંગીત.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
2: छेल्ला 12 वर्ष थी अही विकास ना संकल्पो कदी अटकता नथी, पुरुषार्थ नी गाथाओ क्यारे खूटती नथी। आ यात्रा छे छेल्ला 12 वर्ष थी विकास ने समर्पित यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना नेतृत्व ने। 12 वर्ष विश्वास ना, विकास ना, जन कल्याण ना। आ सफर छे मां नर्मदा थी जल समृद्ध थती धरानी, स्मार्ट सिटीज थी दुनिया मां चमकती आधुनिकता नी, बुलेट ट्रेन अने वंदे भारत नी गतिशीलता थी लखाता एक नवा भविष्य नी, अने गगनामता भारत ना आत्मविश्वास नी। 12 वर्ष नी आ यात्रा छे गुजरात मां अंत्योदय अने गरीब कल्याण, सेवा अने सुशासन, पीएम आवास, हर घर जल, किसान सम्मान अने आयुष्मान कवच थी मजबूत थता जन जन ना आत्मविश्वास नी, अने हवे तो माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ना प्रयासों थी देश नू ग्रोथ एंजिन गुजरात बनी रहु छे ग्रीन एनर्जी अने भविष्यनी आधुनिक टेक्नोलॉजी नू पावर हाउस। आवो आ विकास ना महायज्ञ ने वधु वेगवंतो बनावीए, विकसित भारत माटे विकसित गुजरात बनावीए। 12 वर्ष विश्वास ना, विकास ना, जन कल्याण ना।
3: मारा वाला सागर खेडू भाईओ, दरियो खेडवा जाओ ए पहला हवामान विभाग नी आगाही अने दरियानी स्थिति ने हमेशा ध्याने राखो। फिशरीज विभाग द्वारा हवामान खराब होवानी चेतवणी होय तो दरिये जवानू टाळो, अने जो दरियामां होव तो तुरत ज पाछा आवी जाओ। आ चेतवणी नी अवगणनाना किस्सामां बोट डूबवाना बनावो नोंधायेल छे, अने कोई संदिग्ध व्यक्ति के बोट माछीमारी करतुं देखाय तो तुरत ज 1093 पर कॉल करी मरीन पोलीस ने जाण करो। हवामान ने समझी बनो सुरक्षित खेवाया। आपनी सजागता अने तकेदारी आपे दरियाई सुरक्षा नी खातरी। गुजरात मरीन पोलीस द्वारा जनहितमां प्रसारित।
4: Fantastic fun for family.
5: 101.1 megahertz, Surat FM.
6: आकाशवाणी छे, आप सांभळी रह्या छो विविध भारतीनुं सूरत केन्द्र, ओनली ऑन 101.1 FM. ने हमणां तमे एन्जॉय कर्या छो प्रोग्राम सुरती सिझलर। मित्रो, आजे छे 17 जून। प्रतिवर्ष आजनो दिवस समग्र વિશ્વમાં રણને આગળ વધતું તેમજ દુષ્કાળ અટકાવવાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ જમીનના ધોવાણને ઘટાડવાની સાથે રણને આગળ વધતું અટકાવવા તેમજ દુષ્કાળ અંગે જાગૃતિ લાવવાનો છે, જેની શરૂઆત 1994માં યુનાઇટેડ નેશન્સ દ્વારા કરવામાં આવી હતી. આ દિવસ ખાદ્ય સુરક્ષા, જૈવ વિવિધતા સંરક્ષણ તેમજ આબોહવા સ્થિતિ સ્થાપકતામાં સ્વસ્થ અને ફળદ્રુપ જમીનની ભૂમિકા પર પ્રકાશ પાડે છે, જે વધતા જતા સમયની સાથે જમીનની ઘટતી જતી ગુણવત્તા તેમજ દુષ્કાળની સ્થિતિ કઈ રીતે અટકાવી શકાય તે તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરે છે. કારણ જમીન એ માત્ર કુદરતી સંસાધન જ નથી, પણ ખોરાક, પાણી અને આજીવિકા માટેનો આધાર પણ છે. આથી જમીન સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવા લોકોને પ્રોત્સાહિત અને જાગૃત કરવા આજનો દિવસ ઉજવવામાં આવે છે, જેની આ વર્ષની થીમ છે રેન્જલેન્ડ્સ રેકગ્નાઇઝ રિસ્પેક્ટ એન્ડ રિસ્ટોર. રેન્જલેન્ડ્સને ઓળખો, આદર આપો અને પુનઃસ્થાપિત કરો. દોસ્તો, થીમમાં વપરાયેલ શબ્દ રેન્જલેન્ડ્સ એટલે કે બિન ખેતીલાયક ઘાસના મેદાનો, જાડી જંગલો વગેરેનો તેમાં સમાવેશ થાય છે. આમ આવી જમીનો પશુપાલકો, જૈવ વૈવિધ્ય, પશુધન અને જળચક્રને ટેકો આપે છે. આથી પાણી સંગ્રહ, માટી સંરક્ષણ, રેન્જલેન્ડ વ્યવસ્થાપન, વધુ વૃક્ષો વાવી, રણીકરણ અને દુષ્કાળ જેવી પર્યાવરણીય સ્વાસ્થ્યની અધોગતિ છે તેને આપણે અટકાવીએ, આપણા અમૂલ્ય સંસાધનોનું રક્ષણ કરીએ અને ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધીએ. અને આ વાત પછી હવે સુરતી સિઝલર કાર્યક્રમમાં આગળ વધીએ અને માણીએ સાયના ફિલ્મનું આ ગીત. સુર અને સંગીત અમાલ મલિકનું, શબ્દરચના મનોજ મુંતશીરની.

0: जानते हैं, कुवैत जैसे देश की जीडीपी से करीब 3 गुना पैसा तो हमने सिर्फ अपने देश के छोटे उद्यमियों को दिया है, वो भी गारंटी फ्री 40 लाख करोड़ से भी अधिक के मुद्रा लोन से।
1: करोड़ों छोटे उद्यमियों को मुद्रा योजना से लोन मिला, उन्हें आज महसूस होता है कि डेमोक्रेसी कैन डिलीवर।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
4: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
5: Fantastic fun for family.
6: 101.1 MHz Surat FM.
7: મિત્રો, પાણીમાં રહેવું હોય તો મગર સાથે વેર ના કરાય. આ કહેવત તો સૌએ સાંભળી જ હશે, પણ તમને થતું હશે કે ખ્યાતિએ આજે આ કહેવત શા માટે યાદ કરી હશે. તો દોસ્તો, આજે છે વર્લ્ડ ક્રોકોડાઇલ ડે. મગરો પૃથ્વી પર કરોડો વર્ષોથી અસ્તિત્વમાં છે. નદીઓ, સરોવર તથા ભેજવાળા વિસ્તારોમાં પર્યાવરણનું સંતુલન જાળવવામાં તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ તેમના રહેઠાણની જગ્યાઓનો વિનાશ, પ્રદૂષણ અને ગેરકાયદેસર શિકારને કારણે આજે તેમની પ્રજાતિઓ જોખમમાં છે. આથી 17 જૂને મગરોના મહત્વ અને તેના સંરક્ષણની જાગૃતતા માટે વર્લ્ડ ક્રોકોડાઇલ ડે મનાવવામાં આવે છે, જે થકી જળચર પર્યાવરણ તથા જૈવ વૈવિધ્યનું સંરક્ષણ કરી શકાય. અને મિત્રો, મગર વિશેની એક કહેવત પરથી મેં મારી વાતની શરૂઆત કરી ત્યારે તમને બીજી એક કહેવત તરત જ યાદ આવી ગઈ હશે, ને તે એટલે, જો કોઈ ખોટું ખોટું રડે ને તો તેના માટે બોલાય, રહેવા દે, તારા તો મગરમચ્છ નાસું. પણ ક્યારેક એવો પ્રશ્ન થયો છે ખરો કે ખરેખર મગર પણ રડતો હશે કે જેના કારણે આવી કહેવત પડી? હવે તમે એ વિચારો, ત્યાં સુધી હું તમને સંભળાવું અરિજિત સિંગ, શાદા ફરીદી અને અલ્તમશ ફરીદીના અવાજમાં રાબ્તા ફિલ્મનું આ ગીત. અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દોને સંગીતથી સજાવ્યા છે જેમે.

મિત્રો, આ ગીત પહેલાં હું વિશ્વ મગર દિવસની વાત કરી રહી હતી, જેમાં મેં મગરમચ્છના આંસુ એ વાતને યાદ કરી, અને પ્રશ્ન એ હતો કે ખરેખર મગર પણ રડતો હશે કે કેમ. તો દોસ્તો, એ વિશે જણાવને એ પહેલાં મગર વિશે જાણવા જેવી એક બે વાત કરું ને, તો મગર લગભગ 20 કરોડ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે, તેથી તે સૌથી પ્રાચીન પ્રાણી તરીકે પણ જાણીતા છે. તેના જડબાની પકડ દુનિયાની સૌથી શક્તિશાળી પકડ ગણાય. એક બાર પકડે ગયે તો ફિર છૂડાના અસંભવ. ને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે આપણને દાંત એક પર એક ફ્રી મળે, એટલે કે એકવાર પડી જાય તો બીજી વખત આવી શકે, પણ ત્રીજી વખત ન આવે. જ્યારે મગર પોતાના દાંત જીવનભર અનેક વખત બદલી શકે, તેની આંખોમાં ખાસ પડદો હોય જેની મદદથી તે પાણીની અંદર સરળતાથી જોઈ શકે છે. અને હવે પેલા પ્રશ્નનો જવાબ કે મગર ખરેખર રડે કે શું. તો મિત્રો, મગરમચ્છના આંસુ એવું બોલાય, પણ મગર દુઃખ કે લાગણીથી નથી રડતો, પણ તેની આંખો ભીની રહે એ માટે તેની આંખોમાં કુદરતી રીતે જ પાણી કહો કે આંસુ બને, જેના કારણે આપણે તેની આંખોમાંથી પાણી કે આંસુ વહેતા જોઈ શકીએ અને પછી બોલીએ મગરમચ્છના આંસુ. ને મિત્રો, મગરની આવી મસ્ત મજાની વાતો પછી સાંભળીએ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના અવાજમાં સૂર્યવંશી ફિલ્મનું આ ગીત. સંગીત તનિષ્ક બાગચી અને વિજુ શાનું, શબ્દો તનિષ્ક બાગચી અને આનંદ બક્ષીના.

ટીપ ટીપ બરસા પાણી, એટલે કે વરસાદ. આ ગીત સાંભળીને તમને થતું હશે કે ખ્યાતિ ક્યાં વરસાદ આવે છે, કે આ ગીત સાંભળવાની મજા આવે. પણ દોસ્તો, મેં તો એ આશા સાથે વગાડ્યું કે આજે કદાચ વરસાદ આવી જાય, વરસાદને આ ગીત ગમે અને એને આવવાનું મન થઈ જાય. આમ તો જોઈએ ને તો આજે 17મી જૂન, પણ આ વરસાદ આવવાનું નામ નથી લેતો. ખબર નહીં કઈ વાતનું ખોટું લગાડીને બેઠો છે, શા માટે રિસાઈ ગયો છે. તો ભાઈ, એને મનાવીએ, વરસાદ તું જલ્દી આવ, બધા તારી રાહ જુએ છે. અને અત્યારે હું તમને વધારે રાહ ન જોડાવતા તમારા માટે પ્લે કરું તનિષ્કા સાંઘવીના અવાજમાં હિન્દી મીડિયમ ફિલ્મનું આ ગીત. કુમારના શબ્દો સાથે છે સચિન જીગરનું સંગીત.

0: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं। तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है।
1: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के। पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में। जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है, सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
1: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: फैंटास्टिक फन फॉर फैमिली।
3: 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
4: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 એફએમ ને હમણાં તમે એન્જોય કર્યા છો પ્રોગ્રામ સુરતી સિઝલર। મિત્રો, લઘુમતી સમુદાયોના હિતોના રક્ષણ માટે તેમજ તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ અર્થે લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા 15 સૂત્રી કાર્યક્રમ અમલમાં મુકાયેલ છે, જે અંતર્ગત શીખો અને કમાવો એ 14-35 વર્ષની વયજૂથના યુવાનો માટેની એક કૌશલ્ય વિકાસ યોજના છે, જેનો હેતુ યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટ તેમજ જોબ ઓરિએન્ટેડ ટ્રેનિંગ આપીને રોજગાર મેળવવા માટે સક્ષમ બનાવવાનો છે। અને આ તાલીમ દરમિયાન યુવાનોને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે। ધોરણ 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાનો આ યોજનાનો લાભ લઈ શકે છે। શીખો અને કમાઓ યોજના હેઠળ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, બેન્કિંગ, એકાઉન્ટિંગ, મીડિયા, હોટેલ મેનેજમેન્ટ, હેલ્થકેર, આઈટી જેવા 700થી વધુ ફિલ્ડની તાલીમ આપવામાં આવે છે। આ યોજના 75% પ્લેસમેન્ટની ખાતરી પણ આપે છે, જેથી યુવાનો કૌશલ્ય વિકાસ થકી પગભર બને। આ ઉપરાંત આર્થિક પ્રવૃત્તિ માટે લોન, ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ, અલ્પસંખ્યકોની જીવનશૈલીમાં સુધાર જેવા વિવિધ પગલાઓ થકી લઘુમતી સમુદાયોના જીવનમાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટેના પ્રયત્નો 15 સૂત્રી કાર્યક્રમ થકી કરવામાં આવી રહ્યા છે। તો આ માહિતી બાદ હવે માણીએ આજના સુરતી સિઝલનનું છેલ્લું ગીત આક્રોશ મૂવીથી। સિંગર અનુપમ અમોદ, મ્યુઝિક પ્રીતમ, બોલ ઇરશાદ કામિલ।

આક્રોશ ફિલ્મના આ ગીત સાથે આજનું સુરતી સિઝલર સમાપ્ત થાય છે. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. ને હવે થોડી જ વારમાં એટલે કે બરાબર 12 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ માણશો કાર્યક્રમ યાદો કી મહેફિલ.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
6: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
5: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
7: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: प्यार झुकता नहीं फिल्म का गीत आप सुन रहे थे लता मंगेशकर और शब्बीर कुमार की आवाजें। माफ कीजिएगा, लता मंगेशकर की आवाज में ही ये गीत फिलहाल आपने सुना। एसएच बिहारी के बोल लक्ष्मीकांत प्यारीलाल का संगीत। इसके साथ ही यादव की महफिल कार्यक्रम अब समाप्त होता है।
1: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
2: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
1: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
3: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
4: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
3: वाह एकदम फर्स्ट क्लास।
1: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
3: एटले?
1: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
3: आपनु शहर स्वच्छ शहर। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: श्रोताओ आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे, सांभळवानु चूकशो नहीं।
6: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
7: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
1: બેટા દાળ માં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી આખો સ્વાદ બગડી જાય, મેં તો મિક્સ થોડી કરાય।
1: બસ એવો જ કચરા નો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય, અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને એકદમ સિમ્પલ।
3: ગુજરાત ના શહેરો ને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરા નું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટી નો નિયમ અપનાવો અને કચરા ના કલેક્શન ની ગાડી માં જ કચરો આપો।
4: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી।
3: વાહ એકદમ ફર્સ્ટ ક્લાસ।
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે।
3: એટલે?
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરા નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ।
3: આપનું શહેર સ્વચ્છ શહેર। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી।
5: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। श्रोताओ आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे, सांभळवानु चूकशो नहीं।
0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय

આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એવિયનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક યોજાશે. G7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીએ વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓ સામેના જોખમોથી બચાવવા હાકલ કરી. પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓના સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું. નાણાકીય વર્ષ 2025-26માં સંરક્ષણ ઉત્પાદન વધીને રેકોર્ડ 1.78 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું. બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરલ ભાવ 5.4% ઘટીને $78.66 થયા. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વનડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે. સમાચાર વિગતવાર. G7 શિખર સંમેલન તેના નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે ત્યારે

0: ફ્રાન્સનું શહેર એવિયન આજે વૈશ્વિક રાજદ્વારીનું કેન્દ્ર રહ્યું છે. ભારત ભાગીદાર દેશ તરીકે ભાગ લઈ રહ્યું છે, તેથી તમામની નજર આજે સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ખૂબ જ અપેક્ષિત દ્વિપક્ષીય બેઠક પર છે. આજની મુલાકાત દરમિયાન તેઓ બહુવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે વ્યાપક ચર્ચાઓ કરે તેવી અપેક્ષા છે. સાથે સાથે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરાશે. પ્રધાનમંત્રી મોદી તમામના લાભ માટે સંતુલિત, સમાવિષ્ટ અને ટકાઉ આર્થિક વિકાસને પુનર્જીવિત કરવાના વિષય પર G7 કાર્યકારી સત્ર અને કૃત્રિમ બુદ્ધિમત્તાની સલામત, ઝડપી અને અસરકારકતા સુનિશ્ચિત કરવાના વિષય પરના કાર્યકારી લંચમાં પણ ભાગ લેશે. બાદમાં તેઓ EU કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા, યુરોપિયન કમિશનના પ્રમુખ વોન ડેર લેન સાથે ત્રિપક્ષીય બેઠક અને જર્મન ચાન્સેલર ફેડરિક મેર્ઝ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશોને વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓને સંઘર્ષ સંબંધિત જોખમોથી બચાવવા હાકલ કરી છે. ફ્રાન્સના એવિયનમાં G7 શિખર સંમેલનના આઉટરીચ સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષોએ વૈશ્વિક વેપારને વિક્ષેપિત કર્યો છે અને જાનહાનિ કરી છે. દરિયાઈ વેપાર માટેના વધતા જોખમો અને પશ્ચિમ એશિયામાં અસ્થિરતાના માનવ ખર્ચ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા તમામ રાષ્ટ્રોને જોડતા ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ફ્રાન્સની મુલાકાતના ભાગરૂપે પેરિસ પહોંચશે. ભારતીય ડાયસ્પોરાના સભ્યો તેમના આગમનની રાહ જોઈ રહ્યા છે અને તેમના સ્વાગત માટે તૈયારીઓ ચાલી રહી છે.
1: પ્રધાનમંત્રી મોદી કલ સુબહ પ્રમુખ વૈશ્વિક કંપનીઓ કે મુખ્ય કાર્યકારી અધિકારીઓ યાની CEOs કે સાથ બેઠક કરેંગે. યહ બેઠક દોપહર તક ચલને કી સંભાવના હૈ. ઇસકે બાદ પ્રધાનમંત્રી યુરોપ કે પ્રમુખ પ્રૌદ્યોગિકી ઓર નવાચાર આયોજનો મેં સે એક વિવાટેક શિખર સંમેલન મેં ભાગ લેંગે ઓર વહાં ઉપસ્થિત પ્રતિનિધિઓ કો સંબોધિત કરેંગે. પેરિસ મેં વિવાટેક શિખર સંમેલન કા ઉદ્ઘાટન કુછ હી સમય મેં હોને જા રહા હૈ. દુનિયા ભર કે અગ્રણી પ્રૌદ્યોગિકી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, નિવેશકો ઓર નવાચાર ક્ષેત્ર કે વિશેષજ્ઞો કા ઇસ પ્રતિષ્ઠિત આયોજન મેં જુટના શરૂ હો ચુકા હૈ. કલ શામ કો પ્રધાનમંત્રી ભારતીય સમુદાય કે વિશેષ કાર્યક્રમ મેં શામિલ હોંગે और प्रवासी भारतीयों से संवाद करेंगे. कार्यक्रम में भारत की समृद्ध सांस्कृतिक विरासत को प्रदर्शित करने वाली सांस्कृतिक प्रस्तुतियां भी होंगी जो भारत और फ्रांस के बीच जन से जन संबंधों को और मजबूत करेगी. महेश सोपड़े, आकाशवाणी समाचार, पेरिस, फ्रांस.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે મધ્યપ્રદેશના 5 દિવસીય પ્રવાસે જશે. તેઓ અહીં 22 જૂન સુધી બૈતુલ, ઓમકારેશ્વર અને જબલપુરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને શ્યોપુરના પ્રસિદ્ધ કુનો નેશનલ પાર્કની મુલાકાત પણ કરશે. તેમના પ્રસ્તાવિત બૈતુલ પ્રવાસ કાર્યક્રમની તૈયારીઓ સંદર્ભે આજે ટ્રાયલ લેન્ડિંગ અને કારકેડ રિહર્સલ યોજાશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે મોનાકોના પ્રિન્સ આલ્બર્ટ દ્વિતીય સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે મુલાકાત દરમિયાન નવીનતા અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત મોનાકો ભાગીદારીને વિસ્તૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં ભારત મોનાકો સંબંધો વધુ મજબૂત બનશે. પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓનો સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું છે. લોકનિવાસ ખાતે આયોજિત સમારોહમાં ઓલ ઇન્ડિયા NR કોંગ્રેસના ધારાસભ્યો પી રાજવેલુ અને VP શિવ કોલુંદુ અને ભાજપના ધારાસભ્ય GNS રાજશેખરને મંત્રી તરીકે શપથ લીધા. લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાશનાથને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. મુખ્યમંત્રી N રંગાસ્વામી, મંત્રીઓ, ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી N રંગાસ્વામી અને 2 મંત્રીઓ, ભાજપ નેતા A નમસ્યમ અને ઓલ ઇન્ડિયા NR કોંગ્રેસના નેતા મલ્લાદી કૃષ્ણ રાવે ગયા મહિને શપથ લીધા હતા. દરમિયાન નવી ચૂંટાયેલી પુડુચેરી વિધાનસભા હજુ તેના પ્રથમ સત્ર માટે મળી નથી. વિધાનસભા માટે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી પણ ટૂંક સમયમાં થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે આ સિદ્ધિ પાછલા નાણાકીય વર્ષમાં 1.54 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદનની તુલનામાં 15% વધુનો વધારો છે. નાણાકીય વર્ષ 2020-21 કરતાં 110% વધારો છે, જ્યારે આ આંકડો 84,000 કરોડ રૂપિયાથી વધુ હતો. શ્રી સિંહે કહ્યું કે નાણાકીય વર્ષ 2013-14માં 4,746 કરોડ રૂપિયાની તુલનામાં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન 4 ગણું વધ્યું છે. તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં ભારતના સંરક્ષણ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને અન્ય તમામ હિસ્સેદારોના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરલ ભાવ 5.4% ઘટીને $78.66 થયા. આ સાથે આ વર્ષે માર્ચ પછી પહેલીવાર તેલના ભાવ $80 પ્રતિ બેરલથી નીચે ગયા છે. આ ઘટાડો એવા આશાવાદ વચ્ચે આવ્યો છે કે અમેરિકા ઇરાન યુદ્ધ અંગેના કામચલાઉ કરારથી અઠવાડિયાના અંતમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે અને તેલનો વૈશ્વિક પ્રવાહ ફરી શરૂ થશે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે લખનૌ ખાતે થોડી વારમાં શરૂ થશે, જેમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં 1-0થી આગળ છે. ધર્મશાળામાં રમાયેલી પહેલી મેચમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી, જ્યારે મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. આ શ્રેણીમાં ભારતે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતું. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે મહારાણા પ્રતાપને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી બિરલાએ કહ્યું કે અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ મહારાણા પ્રતાપે તેમના સિદ્ધાંતો, સંસ્કૃતિ અને માતૃભૂમિના સન્માન સાથે ક્યારેય સમાધાન કર્યું નહીં. તેમની બહાદુરી ફક્ત મેવાડ કે રાજસ્થાનનો જ નહીં, પરંતુ સમગ્ર ભારતવર્ષ માટે પ્રેરણાદાયક વારસાનો ખજાનો છે. શ્રી બિરલાએ દરેકને મહારાણા પ્રતાપના દેશભક્તિ, ફરજ અને આત્મસન્માનના આદર્શોને તેમના જીવનમાં આત્મસાત કરવાનો સંકલ્પ લેવા વિનંતી કરી. કૃષિ અને પ્રક્રિયાકૃત ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળના અધ્યક્ષ અભિષેક દવેએ જણાવ્યું કે ભારતની કૃષિ ખાદ્ય ઉત્પાદનોની નિકાસ વધીને 500 વસ્તુઓ થઈ ગઈ છે. અમેરિકા, બ્રાઝિલ, ચીન અને યુરોપિયન યુનિયન જેવા મુખ્ય વૈશ્વિક નિકાસકારોની સ્પર્ધા હોવા છતાં ભારતે આ સિદ્ધિ હાંસલ કરી છે. શ્રી દેવે માહિતી આપી કે ગયા વર્ષે કૃષિ નિકાસ $53 અરબ હતી. ભારત વિશ્વના ટોચના 10 કૃષિ નિકાસકાર દેશોમાં સામેલ છે. તેમણે ઉમેર્યું કે દેશે ચોખા અને મસાલા જેવા પરંપરાગત ઉત્પાદનોથી આગળ વધીને કઠોળ, કોકો ઉત્પાદનો, અનાનસ, દ્રાક્ષ અને દાડમનો સમાવેશ કરીને તેની કૃષિ નિકાસમાં નોંધપાત્ર વૈવિધ્ય લાવી છે, જે હવે ડઝનબંધ દેશોના બજારોમાં નિકાસ કરવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રા પહેલા અધિકારીઓએ સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી છે. આ યાત્રાના સલામત અને સુચારુ સંચાલન માટે બહુસ્તરીય વ્યવસ્થા, મોકડ્રીલ અને સંકલિત કવાયત હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષાદળો, પોલીસ અને નાગરિક વહીવટીતંત્રે આવતા મહિનાથી શરૂઆતમાં શરૂ થનારા પરિવહન માર્ગો, બેઝ કેમ્પ, રેલવે માળખાકીય સુવિધાઓ, લોજમેન્ટ સેન્ટરો અને યાત્રા સાથે જોડાયેલા અન્ય મહત્વપૂર્ણ સ્થાપનોને આવરી લેતી વ્યાપક સુરક્ષા ગ્રીડ સક્રિય કરી છે. પંજાબે તેના રમતગમત ગુડ્સ, ફૂટવેર અને ચામડાના ઉત્પાદનને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. પંજાબના ઉદ્યોગ અને વાણિજ્યિક વિભાગ દ્વારા દેશની એક મુખ્ય કેન્દ્રીય સંસ્થા ફૂટવેર ડિઝાઇન અને ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ FDDI સાથે એક સમજૂતી કરાર કર્યા છે, જેનો ઉદ્દેશ આ ક્ષેત્રોમાં ઉદ્યોગોને આધુનિક પરીક્ષણ માળખા, કુશળ માનવશક્તિ, ડિઝાઇન અને નવીનતા સપોર્ટ અને મજબૂત બજાર જોડાણ પ્રદાન કરવાનો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એવિયનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક યોજાશે. G7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીએ વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓ સામેના જોખમથી બચાવવા હાકલ કરી. પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓના સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું. નાણાકીય વર્ષ 2025-26માં સંરક્ષણ ઉત્પાદન વધીને રેકોર્ડ 1.78 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું. બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરેલ ભાવ 5.4% ઘટીને $78.66 થયા. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વન ડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આસપાસ ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. એસડીઆરએફ, એનડીઆરએફ, પોલીસ અને વડોદરા અગ્નિશમન દળની ટીમે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. કચ્છમાં આજે બપોરે 12:39 વાગે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી છે, જ્યારે તેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું ગાંધીનગરની ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા દ્વારા જણાવાયું છે. ગાંધીનગરમાં રાષ્ટ્ર નિર્માણ, સુશાસન અને કુશળ વહીવટના સફળ અને ગૌરવશાળી 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત આગામી 19-21 જૂન દરમિયાન પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે. ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે આવેલા સંસ્કૃતિ કુંજ પરિસરમાં સાંજે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી ત્રિદિવસીય મહોત્સવમાં રાષ્ટ્રના વિકાસની ઝાંખી સાથે સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. આ કાર્યક્રમમાં વિવિધ ખ્યાતનામ કલાકારો તેમની કલા પ્રસ્તુતિ કરશે. વિકસિત ભારત એટ 2047 માટે વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે ગાંધીનગર જિલ્લામાં પ્રગતિ પથયાત્રા યોજાઈ, જેમાં મહાનુભાવો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને જિલ્લાના વિકાસ કાર્યો, આધુનિક શિક્ષણ પ્રણાલી, તકનીકી સંસ્થાઓ અને ઔદ્યોગિક ધરોહરની ઝાંખી કરાવાઈ. વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેરગામ ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત સંકલ્પ કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગરના સણોસરા ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું. આ શિબિરમાં નાયબ કલેક્ટર ચોટીલા HT મકવાણા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના સ્થાનિક ગુના શાખાએ 49 જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપીને મહારાષ્ટ્રથી પકડી પાડ્યો છે. આરોપીએ અરવલ્લી ઉપરાંત મહીસાગર, ભાવનગર, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની દુકાનોમાં પણ ચોરીની કબૂલાત કરી હોવાનું જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
1: 150 જેટલા સીસીટીવી ના પોઈન્ટ ચેક કરેલા છે, લગભગ 25 જેટલા સરદારો ચેક કરવામાં આવ્યા છે. એ ઉપરાંત અલગ અલગ ટાઈપના ટેકનિકલ ટૂલ્સ જે અમારી પાસે છે, જેમાં ICGS સિસ્ટમ છે, બીજી પ્રાઇવેટ એપ છે, ટાવર ડમ્પ છે, એના આધારે એક આરોપી મહારાષ્ટ્ર મુંબઈથી પકડાઈ આવ્યા છે, જેનું નામ છે સિરાજ. એની સાથે બીજા એક આરોપી જે છે સલમાન કરીને, એ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં જેલમાં છે અને એક આરોપી અમારે પકડવાનો બાકી છે, જીગો કરી.
0: ગીર સોમનાથના કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ આગામી 21 તારીખે સોમનાથ પરિસરમાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટેની તૈયારીઓની સમીક્ષા કરી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં તેમણે આઇકોનિક પ્લેસ અને તીર્થસ્થળ સોમનાથ સહિત તાલુકા કક્ષાના સ્થળ પર ઉજવણી થાય અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવું આયોજન કરવા જણાવ્યું. કલેક્ટરે રાજ્યકક્ષાના યોગ દિવસના પ્રસારણ માટે કનેક્ટિવિટી કાર્યક્રમને અનુરૂપ બેકડ્રોપ, યોગ ટીચર દ્વારા યોગ નિદર્શન સહિતની વ્યવસ્થાઓ યોગ્ય રીતે ગોઠવવા તે માટે અધિકારીઓને સૂચના આપી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: Fantastic fun for family. 101.1 MHz.
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય,
3: બધું મિક્સ થોડી કરાય.
4: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
7: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ.

0: થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: ઓલા ચીમનની વાત સાંભળીને
7: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
6: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: आइए सुने कार्यक्रम सदा बहार नगमे.

0: Haley. આકાશવાણી છે ને આપે ટ્યુન કર્યું છે 101.1 સુરત FM.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: ये पिछले वित्त वर्ष के 1,54,000 करोड़ रुपए के उत्पादन की तुलना में 15% से अधिक की प्रभावशाली वृद्धि है। रक्षा मंत्री ने कहा कि स्वदेशी रक्षा उत्पादन वित्त वर्ष 2013-14 की तुलना में 4 गुना बढ़ा है। गुजरात में वडोदरा में एक ट्रक और निजी बस की टक्कर में 9 वर्ष के एक बच्चे समेत 6 लोगों की मौत हो गई है और 27 अन्य घायल हो गए। आज तड़के बांसवाड़ा से सूरत जा रही एक बस एक खड़े ट्रक से टकरा गई। प्रधानमंत्री नरेंद्र मोदी और गृहमंत्री अमित शाह ने दुर्घटना पर गहरा शोक व्यक्त किया है। लखनऊ में दूसरे एक दिवसीय क्रिकेट मुकाबले में भारत ने अफगानिस्तान को 403 रन का लक्ष्य दिया है। ताजा समाचार मिलने तक अफगानिस्तान ने तीसरे ओवर में बिना किसी नुकसान के 13 रन बना लिए हैं। कप्तान शुभमन गिल और ईशान किशन ने शतकीय पारियां खेली। 3 मैचों की श्रृंखला में भारत 1-0 से आगे है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आप सांभळी रह्या छो आकाशवाणी विविध भारतीनु सूरत केन्द्र 101.1 FM। સાંજના 6:05 થઈ છે। સમય થઈ રહ્યો છે ગુજરાવવા જમાના કાર્યક્રમ માણવાનો। આપની રેડિયો ફ્રેન્ડ સીમા મુકુલ ચોકસીની આ રચના સાથે કાર્યક્રમની શરૂઆત કરે છે। ગઝલો ગાય સાટું વાળે, ગઝલો ગાય સાટું વાળે, ખુદનો પલડ્યો ગામ પલાળે, એમ મને ગાડી લે સાજન, એમ મને ગાડી લે સાજન, જેમ હવા વરસાદને ગાળે, જ્યાં ખા સપનાઓને ટેકે, વૃદ્ધો પાછા જાય નિશાળે। સાંજને બહુ ચિક્કાર પીધી છે, સાંજને બહુ ચિક્કાર પીધી છે, એક છકી ગયેલા ગોવાળે, માણસ 40 માળ ચડીને, માણસ 40 માળ ચડીને પાછા ફરે છે પહેલા માળે, તારી માફક શબ્દો મૂજને, તારી માફક શબ્દો મૂજને, પહેલાં જીલે પછી ઉછાળે, ભાગાકારે શીખવાડ્યું કે કંઈ જ નથી બચતું સરવાળે, ભાગાકારે શીખવાડ્યું કે કંઈ જ નથી બચતું સરવાળે, ટોચ ઉપર પહોંચો તે પહેલાં સહેજ થોભજો દરેક માળે, ટોચ ઉપર પહોંચો તે પહેલાં સહેજ થોભજો દરેક માળે। હા ફ્રેન્ડ્સ, આ વરસાદ પણ જાણે નીકળી તો ગયો છે, પણ ટોચ પર એટલે કે છેલ્લી જગ્યા પર પહોંચે એ પહેલાં ખબર નહીં ક્યાં રોકાઈ ગયો છે, એ ભલે આપણને ભૂલી ગયો છે, આપણે એને યાદ કરીએ। ચશ્મે બદ્દુર ફિલ્મથી યેસુદાસ હેમંતી શુક્લાનો સ્વર, ઇન્દુ જૈનની શબ્દરચના, રાજકમલનું સંગીત।

પિતા અને બાળકનો પ્રેમ અમૂલ્ય છે. પિતાના ત્યાગ, માર્ગદર્શન અને પ્રેમ, એ ગુણો આપણને એક વૃક્ષ જે રીતે ગરમીમાં છાંયડો આપે એવી શીતળતા બક્ષનારા હોય છે. એમના દ્વારા આપવામાં આવતા શિસ્ત અને મૂલ્યો આપણે દુનિયા સાથે લડવા અને દુનિયામાં ટકી રહેવા માટે, સાથે સાથે ક્યારેક જો પિતાને જરૂરત હોય તો ત્યારે સાથ આપવા માટે પણ કામ લાગતા હોય છે. સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું ગીત હવે પછીનું છે. પંડિત નરેન્દ્ર શર્માનું ગીત છે, લતા મંગેશકર અને મન્નાડેનો સ્વર છે, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.

0: ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં એક નાનકડો વિરામ લઈએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી.

0: આ સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
3: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
5: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
6: હા, સુરત એફએમ.
5: કોણ બોલો?
6: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
5: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
6: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
5: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર. સુરત એફએમ. અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
7: શ્રોતા મિત્રો, એક નાનકડા વિરામ પછી ગુજરાવવા જમાના કાર્યક્રમમાં ફરી આપનું સ્વાગત છે. હવે પછીનું ગીત છે ક્રાંતિ ફિલ્મનું. ગીતકાર સંતોષ આનંદ, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, લતા મંગેશકર, નીતિન મુકેશનો સ્વર છે.

0: શ્રોતા મિત્રો, ગુજરાવવા જમાના કાર્યક્રમ આગળ સાંભળતા પહેલા સાંભળી લઈએ આવતીકાલે પ્રસારિત થનારા ઝરોખામાં કાર્યક્રમોની માહિતી.
1: अब से कुछ ही पलों बाद यानी 6:35 पर आप सुनेंगे भजनों पर आधारित कार्यक्रम संध्या रंजन. फौजी भाइयों के लिए जयमाला कार्यक्रम होगा 7:00. इंद्रधनुष के अंतर्गत राग अनुराग ये कार्यक्रम सुनेगा. समय होगा 7:45 पर.

0: શ્રોતા મિત્રો, ગુજરાવા જમાના કાર્યક્રમમાં એક કમર્શિયલ બ્રેક લઈએ અને ફરી પાછા માણીએ સુરીલા ગીતો.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
1: તમારી વાતો તમારા અવાજમાં,
2: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
1: હો બહાર કે ઘરમાં,
2: રહેશે સુરત FM તમારા દિલમાં.
1: કોલ કરો
3: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
1: 02612236209
2: 0261 2236209 પર.
4: હેલો, સુરત FM સ્પીકિંગ.
5: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
6: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
7: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
6: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
8: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
9: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
8: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
6: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
8: એટલે?
6: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
8: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
10: Fantastic fun for family.
5: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
11: કમર્શિયલ બ્રેક પછી ગુજરાત હોવા જમાના

કાર્યક્રમમાં ફરી આપનું સ્વાગત છે. કવિ મુકુલ ચોકસીની એક બીજી વાત યાદ આવે છે. પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો, સ્વપ્નમાં પડાય એવો કાયદો. જી હા, પ્રેમમાં તો દરેક પળે એકબીજાને યાદ કરવાનું હોય, પછી એ એકલો ખાલી ઓરડો હોય કે પછી મોસમનો કલરવ કે પછી કંઈક વાગે ત્યારે કોઈકનો પાલવ. મશાલ ફિલ્મનું ગીત ગીતકાર જાવેદ અખ્તર, સંગીતકાર હૃદયનાથ મંગેશકર છે અને લતા મંગેશકર કિશોર કુમારના સ્વરમાં આ ગીત છે.

0: ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં એક નાનકડો વિરામ લઈએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈં. બસ એક ક્લિક પર હમારે સ્ટેશન લાઇવ મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર. હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
7: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
8: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
1: हाँ, सूरत एफएम।
0: कौन बोलो?
1: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
0: ओके, केवो चले छे आपनो व्यापार?
1: चाले राके बेन, बहु मजा नथी आवती।
0: चलवो नहीं, धमधमात दौड़ाओ अपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुँचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
2: सूरत एफएम।
0: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
2: મેગાહર્ટ્ઝ સુરત એફએમ।
3: એક નાનકડા વિરામ પછી ગુજરાવવા જમાના કાર્યક્રમમાં ફરી આપનું સ્વાગત છે। હવે પછીનું ગીત છે ધરમવીર ફિલ્મનું। મોહમ્મદ રફીનો સ્વર છે અને આનંદ બક્ષીનું આ ગીત છે। લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત નિર્દેશન હેઠળ આ ગીત માણીએ।

આ સાથે ગુજરાતવા જમાના કાર્યક્રમ પૂરો કરીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણી વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સાંજના 7 વાગી રહ્યા છે. સમય થઈ રહ્યો છે કાર્યક્રમ જયમાલા માણવાનો.

0: ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર. ફ્રાન્સમાં G7 શિખર સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓને વિકાસશીલ દેશોને આર્થિક સશક્ત બનાવે તેવું તંત્ર વિકસાવવા જણાવ્યું. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફ્રાન્સમાં દ્વિપક્ષીય બેઠક. ગુજરાતમાં 493 કરોડ અને મહારાષ્ટ્રમાં 172 કરોડ રૂપિયાના ખર્ચની રેલવે પરિયોજનાને મંજૂરી. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના એવિયામાં G7 શિખર સંમેલનમાં એક મહત્વના કાર્યસત્રને સંબોધતા કહ્યું, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓએ વિકાસશીલ દેશોને આર્થિક મજબૂતી આપે તેવું તંત્ર બનાવવું જોઈએ. તમામ લોકો માટે સંતુલિત, સમાવેશી અને સતત આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવું એ આ સત્રનો વિષય હતો. શ્રી મોદીએ આફ્રિકા, લેટિન અમેરિકા, પ્રશાંત ટાપુ દેશોને જોડતી સંપર્ક પરિયોજનાઓનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે સંપર્ક અને વેપારમાં વૃદ્ધિ લાવવા આંતરરાષ્ટ્રીય ટ્રાફિક ભાગીદારી તૈયાર કરવાનો પણ મંતવ્ય રજૂ કર્યો. તે અંતર્ગત G7 દેશોની મૂડી, ભારતીય પ્રતિભાવો અને વૈશ્વિક દક્ષિણના દેશોને એકસાથે લવાઈ શકે છે. શ્રી મોદીએ કહ્યું કે ચોક્કસ વૃદ્ધિથી સમાવેશી અને લોકોના વિકાસને મજબૂતી મળે છે. તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મૂળ મંત્ર સાથે ભારતની વિકાસગાથાનો પણ ઉલ્લેખ કર્યો હતો. દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે યોજાનારી દ્વિપક્ષીય બેઠક પર સૌની નજર છે.
1: प्रधानमंत्री नरेंद्र मोदी और अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप की यह द्विपक्षीय बैठक काफी महत्वपूर्ण मानी जा रही है. उम्मीद है कि इस बैठक में पश्चिम एशिया संकट पर प्रमुखता से बात होगी. यह बातचीत ऐसे समय में हो रही है जब अमेरिका और ईरान ने युद्ध खत्म करने और हॉर्मुज जल डब्ल्यू मध्य को फिर से खोलने के लिए एक समझौता तय किया है. अब तक हुए काम को लेकर भी चर्चा होने की उम्मीद है. भारत इस दौरान ऊर्जा सुरक्षा के अहम मुद्दे पर भी बात कर सकता है. इन महत्वपूर्ण मुद्दों के साथ साथ दोनों नेताओं के बीच व्यापार से जुड़े सभी पहलुओं पर भी विस्तार से चर्चा होने की उम्मीद है. अंकित कुमार, आकाशवाणी समाचार, एवियो, फ्रांस.
0: આ ઉપરાંત પ્રધાનમંત્રીએ એવિયામાં G7 શિખર સંમેલનથી અલગ જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ટ્ઝ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે જર્મનીના ચાન્સલર સાથે તેમનો સંવાદ લાભદાયી રહ્યો હતો. તેમણે કહ્યું કે બંને નેતાએ વેપાર, રોકાણ, ચક્રીય અર્થતંત્ર, સંરક્ષણ, આઈટી અને અન્ય ક્ષેત્રમાં સહકારના માધ્યમથી દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એવિયનમાં G7 સંમેલન દરમિયાન યુરોપિયન પરિષદના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન સંઘના વડા ઉર્સુલા વોન ડે લેયન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ત્રણેય નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. તેમણે ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાટાઘાટોના તાજેતરના નિષ્કર્ષની નોંધ લઈ તેને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી હતી. ભારતીય રેલવે મહારાષ્ટ્રમાં 172 કરોડ રૂપિયાના ખર્ચે સોમતાને ચીખલી કોર્ડ લાઇન પરિયોજનાને મંજૂરી આપી છે. તેના નિર્માણથી પનવેલ જંકશન પર ભીડ ઘટશે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે આ નવી કોર્ડ લાઇન કરજત માર્ગ પર ચીખલી અને રૂહા માર્ગ પર સોમતાને વચ્ચે એક મહત્વનો રેલવે સંપર્કની અછતને દૂર કરશે. તેનાથી ટ્રેનોને પનવેલ જંકશનમાં પ્રવેશ કર્યા વગર તેમજ એન્જિન બદલ્યા વગર કરજત તરફ રૂહા કોરિડોર વચ્ચે નિરંતર કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત રેલવેએ ગુજરાતમાં 493 કરોડ રૂપિયાના ખર્ચે 49 કિલોમીટર લાંબા આદિપુર ભુજ ખંડની ડબલિંગ યોજનાને પણ મંજૂરી આપી. તેનો ઉદ્દેશ કચ્છ ક્ષેત્રમાં રેલવે સંપર્કને મજબૂત બનાવવાનો અને તેની ક્ષમતા વધારવાનો છે. ભારતીય રેલવે પૂર્વ રેલવે પર સિગ્નલિંગ પ્રણાલીના આધુનિકીકરણ માટે 405 કરોડ રૂપિયાની પરિયોજનાને પણ મંજૂરી આપી છે. તે અંતર્ગત 32 રેલવે મથક પર રિલે આધારિત ઇન્ટરલોકિંગ સિસ્ટમને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં પરિવર્તિત કરાશે. રેલવે મંત્રાલયે આ પરિયોજનાને સિગ્નલિંગ માળખાના આધુનિકીકરણ અને રેલવે સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABID ને ફોલો કરશો. ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત થયાના અહેવાલ છે. ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના મેજિસ્ટ્રેટ અવનીશ રાયે કહ્યું હતું કે એક જ પરિવારની 9 મહિલા ઈ રિક્ષામાં અન્ય એક ગામમાં લગ્ન સમારોહમાં જઈ રહી હતી. દરમિયાન સામેથી આવતા ટ્રેક્ટર સાથે ટક્કર થતાં 6 મહિલાના મોત થયા છે, જ્યારે ઈજાગ્રસ્ત 3 મહિલાને હોસ્પિટલ ખસેડાઈ છે. બીજી તરફ ગુજરાતના વડોદરામાં વહેલી સવારે 4 વાગે કોટંબી સ્ટેડિયમ પાસે એક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા છે, જ્યારે 27 જેટલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત એક મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. હવે ભારત વિશ્વનું 6ઠું સૌથી મોટું ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર દેશ છે. પુણેમાં એક અમેરિકી કંપનીના ઉત્પાદન એકમના ઉદ્ઘાટન સમારોહમાં શ્રી વૈષ્ણવે કહ્યું કે હાલમાં દેશમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ નિર્માણાધીન છે અને આ વર્ષના અંત સુધીમાં તેની સંખ્યા વધીને 4 થઈ જશે.
2: दो प्लांट का प्रोडक्शन स्टार्ट हो चुका है और दे हैव स्टार्टेड इन गुड फुल स्विंग. थर्ड प्लांट का इनॉग्रेशन जुलाई में होगा एंड बाय डिसंबर फोर्थ प्लांट ऑफ सेमीकंडक्टर्स विल बी फुल्ली फंक्शनल कॉमर्शियल मैन्युफैक्चरिंग इन आर कंट्री.
0: ઉત્તર પ્રદેશના લખનૌમાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હાલ મુકાબલો ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાનની ટીમે પહેલા બોલિંગ પસંદ કરતા ભારતે 402 રન બનાવ્યા. ટીમ તરફથી સૌથી વધુ 154 રન સુકાની શુભમન ગિલે કર્યા છે, જ્યારે ઈશાન કિશને 125 રનનું યોગદાન આપ્યું. જ્યારે અફઘાનિસ્તાન ટીમ તરફથી નાંગીરિયા ખારોટે 4, રાશિદ ખાને 3, એ એમ ગઝનફર અને મોહમ્મદ સલીમે 1-1 વિકેટ લીધી હતી. હાલમાં મળતા અહેવાલ મુજબ અફઘાનિસ્તાનની ટીમે 27 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 150 રન કર્યા છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. લીડ્સના હેન્ડિગલી ખાતે ગ્રુપ એ ક્રિકેટ મેચમાં રમાનારી મેચમાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતે અત્યાર સુધીમાં 11 ઓવરમાં વિના વિકેટે 104 રન કર્યા છે. ફિફા ફૂટબોલ વિશ્વકપમાં ઓસ્ટ્રિયાએ જોર્ડનને 3-1 હરાવ્યું. હવે જોર્ડનનો આગળનો મુકાબલો અલ્જીરિયા સાથે થશે, જ્યારે ઓસ્ટ્રેલિયા ગ્રુપ જેમાં વર્તમાન વિજેતા અર્જેન્ટિના સામે રમશે. અર્જેન્ટિનાએ આજે સવારે અલ્જીરિયાને 3-0 હરાવ્યું હતું. લિયોનેલ મેસીએ આ મેચમાં હેટ્રિક ગોલ કરીને ઇતિહાસ રચ્યો હતો. મેસી વિશ્વકપમાં સૌથી વધુ 16 ગોલ કરનારા વિક્રમમાં જર્મનીના મિરોસ્લાવ ક્લોઝની બરાબરી સુધી પહોંચી ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930ની કામગીરીની સમીક્ષા કરી અને તેને ફરીથી સુધારવા અધિકારીઓને સૂચના આપી. શ્રી શાહે અધિકારીઓને રિપોર્ટિંગની સરળતા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને બહુભાષી સહાયનો ઉપયોગ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિથી લઈ સર્જિકલ સ્ટ્રાઇક, બાલાકોટ અને ઓપરેશન સિંદૂર જેવી નિર્ણાયક કાર્યવાહી સુધી ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતના સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન નહીં કરાય. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી સિંઘે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે પોતાના રાષ્ટ્રીય સુરક્ષા માળખામાં ઐતિહાસિક પરિવર્તન જોયું છે. તેમણે કહ્યું કે ગત 5 વર્ષમાં દેશે સંરક્ષણ ક્ષેત્રમાં અનેક મહત્વની સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફ્રાન્સમાં G7 શિખર સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓને વિકાસશીલ દેશોને આર્થિક સશક્ત બનાવે તેવું તંત્ર વિકસાવવા જણાવ્યું. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફ્રાન્સમાં દ્વિપક્ષીય બેઠક. ગુજરાતમાં 493 કરોડ અને મહારાષ્ટ્રમાં 172 કરોડ રૂપિયાના ખર્ચની રેલવે પરિયોજનાને મંજૂરી. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: पुरकर की यादों के उजाले।

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં પ્રથમવાર ટુ વ્હીલર આરોગ્ય યુનિટ સેવાઓનો આજથી પ્રારંભ. વડોદરામાં ટ્રક અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં 7 લોકોના મોત. ભારતીય રેલવેએ 493 કરોડ રૂપિયાના ખર્ચે આદિપુર ભુજ ડબલિંગ યોજનાને મંજૂરી આપી. 1,22,00,000 રૂપિયાની સાયબર છેતરપિંડીના આરોપીને અમરેલી પોલીસે ઝડપી પાડ્યો. અને ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતેથી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળા અભ્યાસક્રમ માળખું અને શાળા ગુણવત્તા માળખાનું પણ લોકાર્પણ કરાયું. દરમિયાન શ્રી પટેલે જણાવ્યું, શિક્ષણમાં પણ ગુજરાતને સમગ્ર દેશમાં અગ્રેસર લાવવાની નેમ વ્યક્ત કરાઈ છે.
1: આપણે શું કાર્ય કરવું, કેવી રીતનું કાર્ય કરવું, એના માટેનો આપણો ગોલ નક્કી કરી અને આગળ વધીશું તો 100% ગુજરાત અત્યારે દરેકે દરેક ક્ષેત્રે નંબર 1 છે. તો શિક્ષણમાં પણ નંબર 1 ઉપર આપણે આવવું જરૂરી છે. ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક કારણસર આપણે હજુ પણ એમાં ક્યાંક ને ક્યાંક પાછા પડીએ છીએ. તો એ આપણે આ વખતથી પાક્કા પાયે મજબૂતીથી એમાં આગળ વધીશું.
0: રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણેએ નવા અભ્યાસ માળખાની વિગતો આપી. તેમણે કહ્યું, અગાઉ ધોરણ 10 પછીના 2 વર્ષનો અભ્યાસ હતો, જ્યારે હવે 15 વર્ષના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે 5+3+3+4 પદ્ધતિ મુજબ અભ્યાસ કરાવવામાં આવશે, જેમાં પૂર્વ પ્રાથમિકમાં 3 વર્ષનો અભ્યાસ સામેલ છે. રાજ્યમાં પ્રથમવાર ટુ વ્હીલર આરોગ્ય યુનિટ સેવાઓનો આજથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતેથી 51 ટુ વ્હીલર મોબાઇલ હેલ્થ યુનિટ અને 9 નવા મોબાઇલ હેલ્થ યુનિટને લીલી ઝંડી આપી છે. આ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું, રાજ્યના 14 જિલ્લામાં શરૂ થયેલા આ મોબાઇલ હેલ્થ યુનિટથી છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓની પહોંચ હવે વધુ ઝડપી અને સરળ બની છે.
2: અમારી ટીમ આરોગ્ય જ્યારે આ નિર્ણય લીધો કે હિલ પર જ્યાં નાનો રસ્તો છે કે એક ઝૂંપડું છે, તો આ એક ઝૂંપડા સુધી ડોક્ટરની ટીમ અને દવા એને કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, જે નીચે આવી શકે એમ નથી, અથવા તો ત્યારે એક જ ઝૂંપડું હોય, તો આ માટે 51 તાલુકામાં એક ટુ વ્હીલ ગાડી અને એની સાથે ડોક્ટર્સ અને તમામ દવાની કીટ સાથે મળીને ત્યાં એમનું બેઝિક પ્રકારની સારવાર કરી શકે.
0: વડોદરામાં એક ટ્રક અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં 9 વર્ષના એક બાળક સહિત 7 લોકોના મોત થયા છે, જ્યારે 27 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના બસવાડાથી સુરત જતી બસ અને રોડ પર ઉભેલી ટ્રક વચ્ચે કોટંબી સ્ટેડિયમ પાસે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. એસડીઆરએફ, એનડીઆરએફ, પોલીસ અને વડોદરા અગ્નિશમન દળની ટીમે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે. ભારતીય રેલવેએ રાજ્યમાં 493 કરોડ રૂપિયાના ખર્ચે આદિપુર ભુજ ડબલિંગ યોજનાને મંજૂરી આપી છે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું કે આ રેલખંડના ડબલિંગથી કચ્છ ક્ષેત્રમાં રેલ સંપર્ક અને સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, તેમજ ભવિષ્યમાં યાત્રી અને માલ પરિવહનની વધતી માંગને પૂર્ણ કરવામાં મદદ મળશે. ડબલ લાઇનથી દર વર્ષે 12 મિલિયન ટન વધારાનું માલ પરિવહન શક્ય બનશે, જેના કારણે લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક સંપર્કને મજબૂતી મળશે. દેશની કુલ વિશેષ આર્થિક ક્ષેત્ર સેઝ નિકાસમાં રાજ્યનો 21% જેટલો ફાળો છે. અમદાવાદમાં આજે ગુજરાતમાં સેઝના 12 વર્ષની સિદ્ધિઓ અને ભવિષ્યનું વિઝન વિષય પર યોજાયેલા આઉટરીચ પ્રોગ્રામમાં ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર જ્ઞાનેશ્વર પાટીલે જણાવ્યું કે રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓના પરિણામે આજે ગુજરાતના સ્થાનિક સેઝ રોકાણ, રોજગાર અને ઇનોવેશનના મહત્વના કેન્દ્રો બન્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ અજય બહાદુએ જણાવ્યું, દેશમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે રાષ્ટ્રીય સ્તરે ટ્રેડ કનેક્ટ, ટ્રેડ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસ્ટિક પોર્ટલ અને મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટ મોનિટરિંગ પોર્ટલ જેવા ડિજિટલ પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યા છે.
3: पिछले 12 सालों में आप ये देखिए कि पूरा पहले जो पेपर वर्क से एक्सपोर्ट का ऑथराइजेशन और एक्सपोर्ट के लाइसेंसिंग और एक्सपोर्ट का जो आपका ऑथराइजेशन का एक्सपोर्ट ऑब्लिगेशन को सर्टिफिकेट वगैरह करना होता था, वो सारा का सारा चीज जो है वो डिजिटाइज हो गई। और तीसरा जो बड़ा उपलब्धि मैंने बताई, बहुत सारे प्रोडक्ट्स में मैंने बताई कि जैसे आज पिछले कुछ सालों में 500 से ज्यादा प्रोडक्ट्स ऐसे हैं कि जो हम नया प्रोडक्ट्स लेके सामने आए हैं, नए मार्केट्स लेके सामने आए हैं, जो कि हमारे प्रोडक्ट्स जो पहले जैसे कुछ जगह पे हमारी कॉफी जा रही थी वो मार्केट्स बढ़ के 20-25-30 और कंट्रीज में वो जाने लग गई।
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. 21 જૂને યોજાનારી નીટ યુજી પરીક્ષા પૂર્વે ગુજરાત પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવા રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે વિડીયો કોન્ફરન્સ યોજી હતી, જેમાં નીટ સંબંધિત કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે શ્રી મલિકે કાયદો અને વ્યવસ્થાના આઈજીપી મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ફોટોકોપી અને ઝેરોક્સ કેન્દ્રો પર કડક નજર રાખવામાં તેમજ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની તમામ માર્ગદર્શિકાઓનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. પરીક્ષા કેન્દ્રો પર મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ તથા અન્ય પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણોના સુરક્ષિત જમા કરાવવાની અલગ અલગ વ્યવસ્થા કરવા પણ આદેશ અપાયા છે. રાજ્યના તમામ સ્થાનિક પોલીસ મથકોને માદક પદાર્થ વિરોધી કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ વડા જીએસ મલિકે આદેશ આપ્યો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સ્થાનિક પોલીસને પણ એનડીપીએસ કેસો નોંધવાની જવાબદારી આપવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા હેઠળ અમરેલી પોલીસને મોટી સફળતા મળી છે. 1,22,00,000 રૂપિયાની સાયબર છેતરપિંડીના આ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને તેના સાગરીતોને જરૂરિયાતમંદ લોકોને લોન અથવા ઉછીના નાણાં આપવાની લાલચ આપી તેમના નામે ઓનલાઈન બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. ત્યારબાદ ખાતાની વિગતો, કીટ અને સીમકાર્ડ મેળવી દેશના વિવિધ રાજ્યોમાં થયેલી સાયબર છેતરપિંડીની રકમ આ ખાતાઓમાં જમા કરવામાં આવી હતી. આરોપી સામે અમરેલી, સાવરકુંડલા, લીલીયા, વડોદરા અને નવી મુંબઈ સહિત વિવિધ સ્થળોએ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે આજે બનાસકાંઠામાં સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર એક પેડ મા કે નામ 3.0 અભિયાન અંતર્ગત રાજ્યમંત્રી કમલેશ પટેલ અને પ્રવીણ માળીએ વૃક્ષારોપણ કર્યું હતું. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં પ્રગતિપથ યાત્રા યોજાઈ હતી. જૂનાગઢના પ્લાસવા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, તો મહેસાણા જિલ્લામાં મેઉ, બેચરાજી, વિજાપુર, ઊંઝા અને સતલાસણ ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વ્યસ્ત દિનચર્યા વચ્ચે કર્મચારીઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકે તે માટે યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. તો ડાંગ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ ગઈ. રાજ્યમાં આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે આવતીકાલે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે તેમ હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
4: 17 જૂન से लेकर 23 जून तक इसमें अगले 2 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना बताया गया है गुजरात रीजन के लिए. इसमें जो डिस्ट्रिक्ट आज आ रहा है इसमें बनासकांठा, साबरकांठा, अरवली के लिए दिया गया है उत्तर गुजरात में, और दक्षिण गुजरात में भरूच से लेकर दक्षिण जो जिला है जैसे सूरत, तापी, डांग, वलसाड, दमनदादरा नगर हवेली और नवसारी के लिए दिया गया है. सौराष्ट्र कच्छ के लिए आज आइसोलेटेड कद्दूकस स्थानों में हल्का से मध्यम बरसात का संभावना बताया गया. अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए बताया गया.
0: અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજે 295 કરોડ રૂપિયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ કરોડરજ્જુ સંસ્થા રમત ઇજા અને પુનર્વસન કેન્દ્રની સ્થાપના કરાશે. આ પ્રોજેક્ટના આયોજન પ્રગતિ અંગે આજે ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. તો વલસાડ નગરપાલિકાએ શહેરીજનો માટે વેરા વસૂલાતમાં રિબેટ સ્કીમ અમલમાં મૂકી છે, જેમાં ચાલુ વર્ષના મિલકત વેરા પર 10% વળતર આપવામાં આવી રહ્યું છે. આ યોજનાનો લાભ આગામી 30 જૂન સુધી જ મળવાપાત્ર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં પ્રથમવાર ટુ વ્હીલર આરોગ્ય યુનિટ સેવાઓનો આજથી પ્રારંભ. વડોદરામાં ટ્રક અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં 7 લોકોના મોત. ભારતીય રેલવેએ 493 કરોડ રૂપિયાના ખર્ચે આદિપુર ભુજ ડબલિંગ યોજનાને મંજૂરી આપી. અને ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આપ સુન રહ્યા તે કાર્યક્રમ રંગ તરંગ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણી વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ સભા સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:55 મિનિટે. ત્યાં સુધી સીમાને અનુમતિ આપો. શુભરાત્રી. જય હિન્દ.